નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું, સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ, ગીતા ના અમૃતનું રસપાન કરતા કરતા આપણે ગીતાના 9મા અધ્યાયના અંત સુધી પહોંચ્યા છીએ. રાજવિદ્યા, રાજગુહ્ય યોગ, વિદ્યાઓમાં શ્રેષ્ઠ વિદ્યા કે ગુહ્યમાં ગુહ્યતમ જ્ઞાન એમ કહેવાય કે 9મા અધ્યાયમાં કૃષ્ણએ અર્જુનને આપ્યું. સમગ્ર ગીતાને સમજવા માટે અનેક વિદ્વાનોએ જે અનેક

એક રીતે એનું અર્થઘટન કરવાનું પ્રયત્ન કર્યું છે. એ લોકો પોતપોતાની રીતે પોતપોતાના માર્ગે એનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરે એ સ્વાભાવિક છે. આપણે ગીતાને સમજવા માટે સરળમાં સરળ રીતે ચાલી રહ્યા છીએ અને માત્ર મુખ્ય એનો ભાષાંતર સમજીને એને આપણા મનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ, એ પછી એટલી સમજ જો આપણામાં વિકસી તો પછી એની ગહનતા તરફ ગતિ કરી શકાય. આવી એક ભાવના છે. આ રાજવિદ્યા રાજગુહ્ય યોગ આમ જોવા જઈએ તો સીધી વાત છે કે બહુ જ અત્યંત ગુહ્ય જ્ઞાનથી ભરેલું હોય અને એને સમજવા માટે થઈને આપણે ઘણી બધી પૂર્વ તૈયારીઓ કરવી પડે, ઘણો બધો વ્યાયામ, બૌદ્ધિક વ્યાયામ કરવો પડે અને સમજવા માટે પોતાની જાતને યોગ્ય બનાવવી પડે, કારણ કે ગુહ્યતમ છે એમ કહેવામાં આવ્યું. પણ વસ્તુતઃ એ જ વાત વારંવાર ગીતામાં કહેવાયેલી છે અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મૂળ વાત એમાં એ આવી કે આ સમગ્ર સૃષ્ટિ એની અંદર દેવો પણ આવી ગયા, એની અંદર મહાન લોક, બ્રહ્મલોક ને મહર્લોક ને તપલોક ને જનલોક ને આવા બધા જે બહુ પુરાણોની અંદર આપણને કહેવામાં આવ્યા છે એ જો હોય તો એ પણ સમાઈ ગયા. જે કંઈ ઉત્પન્ન થાય એવી વસ્તુ હોય, ભૂત માત્ર, એનું સર્જન મૂળ એક તત્વમાંથી થયેલું છે. આ એક તત્વને પરમાત્મા, પરમેશ્વર, પરમ તત્વ, ગુહ્ય તત્વ, આદિ કારણ એવા એવા અનેક નામો અપાયા છે. વ્યક્ત પ્રકૃતિ અને અવ્યક્ત પ્રકૃતિ એવું નામ પણ ગીતામાં આપવામાં આવ્યું કે અવ્યક્ત પ્રકૃતિમાંથી આ સમગ્ર સર્જન થયું છે અને જીવ માત્ર પોતે જે સ્થિતિમાં છે તે સ્થિતિમાંથી વધારે સુખદાયક સ્થિતિમાં જવા માટે પ્રયત્ન કરતો હોય છે. સમગ્ર જગત એક યા બીજી રીતે દુઃખમય છે. જે આજે સુખ લાગતું હોય એ પણ કાલે દુઃખ પુરવાર થઈ શકે, અથવા આજે જે વસ્તુ આપણને સુખ આપનારી હોય આવતીકાલે એ જ વસ્તુ દુઃખનું કારણ બને એવું પણ જોવા મળે. કારણ કે સુખ અને દુઃખ વગેરે આવાગમનશીલ છે, આવે છે ને જાય છે. શાશ્વત આનંદ એની પ્રાપ્તિ પરમેશ્વરની પ્રાપ્તિના સમાન છે. અને આપણું લક્ષ્ય એ હોય, એક વખતે દુઃખ આવ્યું, આપણે પ્રયત્ન કર્યા, દુઃખ ગયું, પછી ફરીથી એ નહીં આવે એની ખાતરી, અથવા એક દુઃખ ગયું તો બીજું દુઃખ નહીં આવે એની ખાતરી, તો કે ના, એ તો ના હોઈ શકે. એ હોય એવી સ્થિતિને પ્રાપ્ત કરવી આપણા બધા દર્શનોનો આ હેતુ હોય છે. જે કોઈ દર્શન જોઈશું આપણે, એ બધા જ દર્શનો, સાંખ્ય યોગ વગેરે કે જૈન બુદ્ધ વગેરે, એ બધા આ માટે જ પ્રયત્નશીલ હોય છે કે શાશ્વત આનંદ, પરમાનંદ ક્યાં છે અને એની પ્રાપ્તિનો માર્ગ ગીતાના આ રાજવિદ્યા રાજગુહ્ય યોગમાં આપણને બતાવ્યો. બધા પ્રયત્નો કરે, રુજ કુટિલ નાના પદજુષામ નૃણામ એકો ગમ્યસ્ત્વમસિ પયસા મરણવૈવ, એવું મહિમ્ન સ્તોત્રમાં પુષ્પદંત કહે છે કે જુદા જુદા માર્ગો લઈને પણ પરમેશ્વરને પામવા માટે બધા પ્રયત્નો કરે છે. એ કહે છે કે જેમ જુદી જુદી નદીઓના પાણી
ભલે જુદા જુદા રસ્તેથી ચાલતા હોય પણ આખરે સમુદ્રને મળે।

એક તું એ પરમાત્મ તત્વ છે, અને એ દરમિયાનમાં સુખની પ્રાપ્તિ માટે, દુઃખના નાશ માટે જુદા જુદા સારા પ્રયત્નો જે લોકો કરતા હોય એ લોકો કરે, અને એમને એના પ્રમાણે ફળ પણ મળે. અને ફળના માટે આપણે સાદો એક શબ્દ જે વાપર્યો છે કે માનો કે સરસ મજાના પુણ્ય કર્મો મળે અને સુવર્ગ મળ્યું, તો એ પુણ્યો એનો ક્ષય પણ છે. એ પુણ્યો ઓછા થતા જાય અને પૂરા થઈ જાય, ફરી પાછા મૃત્યુલોકમાં આવવું પડે. એટલે પેલો પુનરાવર્તનનો ક્રમ જે છે એ તો પૂરો થાય જ નહીં, એ તો ચાલુ જ રહે. એ ચાલુ ન રહે એ માટે શું કરવું? દેવતાઓનું સ્તવન કર્યું, દેવતાઓ પ્રસન્ન થયા, દેવતાઓએ પોતાની શક્તિ પ્રમાણે તમને દાન પણ કર્યું, આપ્યું પણ ખરું, તમે પણ સારા સારા કર્મો કર્યા, અને એ સારા સારા કર્મોના સારા સારા પુણ્ય ફળ મળ્યા, પણ એનાથી શાશ્વત શાંતિની પ્રાપ્તિ થતી નથી. કારણ કે પેલો આવાગમનનો ફેરો જે છે આપણો, એ ફેરો એનો નાશ થતો નથી. એ માટે શું કરવું? તો કહે છે કે આ બધું જ જે કાંઈ તમે કરો છો, સારું નરસું પુણ્ય યજ્ઞ દાન કે પોતપોતાનું નાનું નાનું કહેવાતું કામ પણ, તો એ ઈશ્વરને સમર્પિત કરતા શીખો ને. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, આ સમર્પણ ભાવ ક્યાં સુધી? તો મારું છે એવો ભાવ જ નાશ પામી જાય તો મારી પાસે જે છે મારું છે એને હું સમર્પિત કરું છું. એકદમ ન મમ એમ કહીને સમર્પિત કરું છું, તો મમ હતું ને, હું હતો, હું અર્પણ કરું છું એવો જે ભાવ છે એ ભાવ પણ નાશ પામે અને આ સમર્પણ થઈ જાય, પોતાની જાત સમર્પિત થઈ જાય. અને એ સમર્પિત થઈ જાય તો પછી સંપૂર્ણપણે જે કોઈ તમારી સાથે જોડાયેલા વિશેષણો છે એ બધા સમાપ્ત થઈ જાય. ત્યાં સુધી કહ્યું કે અભિચેત સુદુરાચાર, કોઈ દુરાચારી માણસ હોય પણ એને જ્યારે પણ જ્ઞાન થયું ત્યારથી જો ઈશ્વરને પોતાની જાત સમર્પિત કરી દે તો આગળનો બધું લુપ્ત થઈ જાય, ઘૂસાઈ જાય, એ મહાત્મા ધર્માત્મા બની જાય પાપાત્મામાંથી. પોતાના કોઈક જન્મના કર્મને કરીને કોઈ પાપ યોનિમાં જન્મ્યો હોય પણ જો અહીં આવીને પુણ્ય કર્મ કરતો થયો, મહાજ્ઞાની ચમાર જેવા વ્યવસાયમાં પડેલા મહાસંતની વાત આપણે જાણીએ છીએ, તો એને પણ અધિકાર છે. માત્ર ઉચ્ચ કુળમાં જન્મ્યો છે માટે એને મોક્ષનો અધિકાર છે, અને ઉચ્ચ કુળમાં નથી જન્મ્યો માટે એને અધિકાર નથી. અથવા તો એની ચિઠ્ઠી લઈને જાઓ તો ઉપર સ્વર્ગમાં પ્રવેશ મળે છે. આવી કોઈ માન્યતા કોઈના મનમાં હોય તો એ ભૂસી નાખવી જોઈએ. કોઈ પણ સામાન્યમાં સામાન્ય સ્ત્રીયા વૈશ્યા તથા શુદ્રાહા તે પિયાંતિ પરમ ગતિ, પરમ ગતિને પામવાનો એમનો અધિકાર છે જો આ જન્મની અંદર એ પોતાની જાતને ઈશ્વરમાં સમર્પિત કરી શકતા હોય, પોતાના કર્મોને ઈશ્વરમાં સમર્પિત કરી શકતા હોય. જેને પણ પોતાનું કહેવાય, પોતાના ભાવ, પોતાની ઈચ્છાઓ, પોતાની એષણાઓ, પોતાનું જે જે કંઈ કહેવામાં આવે એ બધું જ મમત્વ ઈશ્વર અર્પિત થઈ જાય, ઈશ્વરને સમર્પિત થઈ જાય, કશું મારું નથી એ સ્થિતિમાં જો પહોંચી જાય તો એ પણ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. અને આમ થાય તો પછી જે

ખરેખર ઉત્તમ કુળમાં જન્મ્યા છે, કોઈ કાળે પુણ્ય કર્યું એના કારણે એમને સારી સારી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. આગળ કહ્યું, એમ શુચી નામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો ભી જાયતે, યોગ ભ્રષ્ટ રહ્યો અને બીજા જન્મે ફરી પાછું યોગ કર્મ આગળ ચાલ્યું હોય એને તો શું કહેવાનું, એને તો પરમેશ્વરની પ્રાપ્તિ છે જ છે, એના માટે તો કંઈ

જે સાર છે એ નવમા અધ્યાયના ચોત્રીસમાં શ્લોકમાં છે. આ અધ્યાયનો આ છેલ્લો શ્લોક છે, પણ એવો સુંદર શ્લોક છે કે જો આપણે એને યાદ રાખીએ તો ગીતામાં બીજો કંઈ યાદ રાખવાની જરૂરિયાત નથી. અદ્ભુત શ્લોક છે, કારણ કે સીધો આદેશ છે કે આમ કર, બસ પછી તારે બીજું કંઈ કરવાનું રહેતું નથી. પછી તો જે કર્મ કરતા હોય ચાલુ હોય ચાલુ રાખજે. બહુ જ સરસ શ્લોક છે, થોડી એમાં કાવ્યાત્મકતા પણ છે. એ કહે છે કે મન્મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્ત્વૈવ આત્મન આત્માનં મત્પરાયણઃ. બસ પોતાની જાતનો લોપ કરતા આવડવું જોઈએ. તને ઈશ્વર સિવાય કંઈ દેખાય જ નહીં એવી પરિસ્થિતિ થવી જોઈએ. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, જ્યાં જોઉં ત્યાં રામ જ રામ, રામ વિના નહીં ઠાલો ઠામ. હું ક્યાં જઈશ? ઈશ્વર સિવાય કોઈ તત્વ જ નથી એવું જો અનુભવ તો થાય તો આ સ્થિતિ પ્રાપ્ત થાય. મન્મના ભવ મદ ભક્ત ભવ થા, તું આટલું કર, આવો થઈ જા. કેવો થઈ જાય? મન્મના, તારું મન મારામાં હોય. એટલે મીરાંબાઈ વિષ પીતી હોય કે અમૃત પીતી હોય એના માટે એ સરખું થઈ ગયું છે. એનું મન તો ઈશ્વરમાં જ છે. જે પીએ છે એ ઈશ્વર છે, જે પાય છે એ ઈશ્વર છે, જેનું પાન કરે છે એ ઈશ્વર છે. મન્મના ભવ મદ ભક્ત, એને મારો ભક્ત કહેવાય. મન્મના ભવ મદ ભક્તો, અને એટલા માટે શું કરશે? જે કંઈ કરશે એ યજન થશે, એ યજ્ઞ કર્મ થશે. જે કંઈ કર્મ કરશે એ યજ્ઞ કર્મ કરશે, કારણ કે એ ઈશ્વર માટે કરે છે, ઈશ્વર થકી કરે છે, ઈશ્વર વડે કરે છે. મધ્યાજી, મારું યજન કરનાર એટલે ઈશ્વરનું યજન કરનાર, પરમેશ્વરનું યજન કરનાર. જે કંઈ કર્મ કરે છે એ યદ્યત કર્મ કરો મિ તદ અખિલમ સંભો તવારાધનમ. જે જે કંઈ કરે છે, મદ્યાજી મામ નમસ્કુરુ, જ્યારે નમસ્કાર કરે છે ત્યારે તું મને નમસ્કાર કરે છે એ મનમાં આવી જાય. અને જો આમ થયું તો મામે વૈશ્યસી, તો તું મને જ પામીશ, બીજે ક્યાંય જવાનો નથી. નિશ્ચિત છે ઈશ્વરની પ્રાપ્તિ, નિશ્ચિત છે પરમાનંદની પ્રાપ્તિ, નિશ્ચિત છે પરમ શાંતિની પ્રાપ્તિ, જો પોતાની જાતનું વિલોપન કરીને ઈશ્વરની અંદર સમર્પિતપણું એનામાં આવી ગયું હોય તો. એટલા માટે શ્લોકનો છેલ્લો શબ્દ છે મત પરાયણ, મારા પરાયણ થઈ ગયો હોય તો. મારાથી પર બીજું કંઈ છે જ નહીં, ઈશ્વરથી પર અલગ કશું જ નથી. આવી સ્થિતિ પેદા થઈ હોય તો તે મત પરાયણતા છે. પરાયણતા એની અંદર જ પરાયણ, બસ બીજું કઈ છે જ નહીં. અહીં અગ્નિ પડ્યો છે તો ઈશ્વર છે, ને અહીં બરફ પડ્યો છે તો ઈશ્વર છે. બે માં હાથ મૂક્યો કોઈ ફરક નથી પડતો, તો મત પરાયણ કહેવાય. કારણ કે સુખ દુઃખ આદિ તો શરીરના છે, થશે આવશે ને જશે. તો મામે વૈશ્યસી, તું મત પરાયણ, ઈશ્વરમાં પરાયણ થયો તો ઈશ્વરને પ્રાપ્ત કરીશ. યુક્ત્વૈવ આત્માનમ, આ પ્રમાણે પોતાની જાતને, આત્માનમ પોતાની જાતને.

અથવા પોતાના આત્માને. મારી અંદર જોડીને, યુક્તવા, યુક્તવા એટલે જોડીને ઈશ્વરમાં જ પરોવી દીધું હોય. મણકો માળામાં પરોવાયો એટલે એ મણકો ને માળા થઈ ગઈ. પાણી દૂધમાં ભળ્યું એટલે દૂધ થઈ ગયું. યુક્તવા મારામાં જોડીને, મારામાં પરોવીને મારા પરાયણ થાય તો મામ એવ એષ્યસી, મને જ તું પામીશ. આ સાર છે, આ સાર છે કે આખરે બધું કર્યા પછી જે કંઈ કરીએ છીએ તે શેને માટે કરીએ છીએ? તો આપણી જાતને ઈશ્વરની અંદર લીન થઈ જવા માટે થઈને. જે કંઈ છે એ તો શરીર વગેરે તો છે, એ તો પેલો પ્રલયનો ક્રમ શરૂ થશે એટલે એ ચાલશે. પ્રલયના ક્રમની સાથે સાથે એ ચાલતું રહેશે, એમાં કોઈ શંકા નથી. ઉત્પન્ન થાય છે શરીર, નાશ પામે છે શરીર, પરમાત્માની અંદર લીન થવાનું છે. જે આત્મા એ આત્માને પરમાત્માની સાથે આ રીતે જોડવો જોઈએ કે મારા સર્વ કાર્યો, મારા બધા જ કામો હું ઈશ્વરને સમર્પિત કરું છું. અને હું સમર્પિત કરું છું એટલે હું જાતે સમર્પિત છું, અને જાતે સમર્પિત છું માટે હું જેવી કોઈ વસ્તુ છે જ નહીં. આ પરાયણતા છે. આ પરાયણતા જો પ્રાપ્ત થઈ તો એ ઈશ્વરને પ્રાપ્ત થયેલો જ છે. એના માટે બીજા કોઈ માર્ગની જરૂરિયાત રહેશે નહીં. પણ આ બહુ ગુહ્ય વાત છે અને બહુ અઘરી વાત છે, તો એ વાત અહીંયા કરી. એટલે આખા આખા અધ્યાયનો સાર આ શ્લોકમાં કહી અને નવમો અધ્યાય પૂરો કરે છે. આપણે ફરી એક વખતે શ્લોકને જોઈએ. મન્મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસ યુક્તવૈવ આત્માનં મત્પરાયણઃ. મારા પરાયણ તું થઈ જા, મારો ભક્ત તું થઈ જા, મારામાં મનને પરોવનારો તું થઈ જા, પછી તું મને પ્રાપ્ત થયેલો જ છે. એ પ્રમાણે ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે રાજવિદ્યા રાજગુહ્ય યોગો નામ નવમો અધ્યાયઃ. અહીંયા આ નવમો અધ્યાય પૂરો થયો. હવે તરત જ દસમો અધ્યાય શરૂ થાય છે. દસમો અધ્યાય આના અનુસંધાનમાં જ છે. તમે જુઓ, એક પછી એક અધ્યાય જે આવે છે ને પરસ્પરના અનુસંધાને આવે છે. એટલે ગીતાનું જ્ઞાન ક્રમે ક્રમે ક્રમે સાવ સ્થૂળથી લઈને આગળ વધતું જાય છે. અને એને આપણે સમજતા જઈએ તો આપણો પણ ધીમે ધીમે ધીમે સમજણમાં ઉર્ધ્વગતિ આવતી જાય છે. દસમો અધ્યાયનું પણ એવું જ છે. દસમો અધ્યાય ક્રમિક આગળ વધે છે. પરમેશ્વરની શક્તિઓની વાત કરવાની છે તો દસમા અધ્યાયની આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ. આજથી ભગવાન અર્જુનને કહી રહ્યા છે. શું કહે છે? ભૂય એવ મહાબાહુ શૃણુ મે પરમં વચઃ યત્તેહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. સાંભળ, એમ કહે છે કૃષ્ણ અર્જુનને, કહે છે કે હે મહાબાહુ, હવે જે મારું પરમ વાક્ય છે તે તું સાંભળ. પરમ જ્ઞાનની વાત હવે હું તને કહું છું, જે અત્યારથી કહેતો આવ્યો છું એના અનુસંધાનમાં. પરમં વચઃ તું સાંભળ. તને કેમ કહું છું? તો કહે છે કે પ્રિયમાણાય તે, મને જે પ્રિય છે એવા તને કહું છું.

મને પ્રિય છે, હું તને પ્રિય છું એમ નથી કહ્યું. અર્જુને પણ એવું નથી કહ્યું કે તમે મને પ્રિય છો. એ તો અંતે એમ જ કહે છે કે શિષ્યસ્તે હમ શાદીમાં ત્વા પ્રપન્નમ, એ તો પ્રપન્ન થઈ જાય છે, શરણાગત થઈ જાય છે. પણ આ તો ઈશ્વર પોતે કહે છે કે તું મને પ્રિય છે, પ્રિય માણાય તે. તું કે જે મને પ્રિયમાણ છે, જે મારો પ્રિય છે, જે મને ગમે છે. અને બીજું કહે છે કે તારી હિતકામ્યયા, તારા હિતની ઈચ્છાથી. મારું હિત જોઈતું હોય તો એ હિત મારું થયું, પણ બીજાના હિતની, તારા હિતની ઈચ્છા મને, મને ચિંતા તારા હિતની છે. તારું હિત કેમ થાય, તારું ભલું કેમ થાય, તારું કલ્યાણ કેમ થાય, તારું મંગલ કેમ થાય, એનો રસ્તો હું તને બતાવું છું. મારા હિત માટેની વાત નથી આ, તારા હિત માટેની વાત છે. જો આપણા હિત માટેની ચિંતા ઈશ્વર કરતો હોય એના કરતાં મોટી વાત કહી. આપણા હિતની ચિંતા આપણે કરતા હોઈએ તો એ તો સ્વાભાવિક છે. આપણા હિતની ચિંતા આપણા સગાવાલાઓ કરતા હોય, બની શકે. પણ ઈશ્વર પોતે, પરમાત્મા પોતે આપણા હિતની કામનાની વાત કરે ત્યારે કેવડી મોટી વાત થઈ કહેવાય. તારા હિતની ઈચ્છાથી હું તને હવે આ પરમ વચન કહું છું, તે તું શાંતિથી સાંભળ. પણ એના પહેલો શબ્દ છે ભૂયઃ એવ. ભૂયઃ એટલે ફરીથી, ફરી ફરીને. આ એક વાત જે આગળ કહી છે એ જ વાત હજુ પણ હું તને ફરી વાર કહું છું. ભૂયઃ એવ, ફરીને તને હું કહું છું. આ વાત તો મેં કહી છે, અત્યાર સુધી જે કહ્યું છે એનો સારાંશ આ છે. છેલ્લે નવમા અધ્યાયના અંતમાં બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, એ આગળ પણ કહ્યું છે. તો એ જ વાત, તારા હિતની કામનાથી તને હું ફરી ફરી કહું છું, એને તું મારું પરમ વચન માનજે. મારું પરમ વચન માનજે, આ મારું પરમ વચન છે તે હું તને કહું છું. સાંભળ, બહુ સહેલી વાત નથી આ. નમે વિદુસુરગણઃ પ્રભવમ ન મહર્ષયઃ અહમ આદિર્હિ દેવાનામ મહિર્ષીણામ ચ સર્વશઃ. મને બધા ઓળખતા નથી, જ્ઞાનીઓ પણ ઓળખતા નથી. નમે વિદુઃ સુરગણઃ પ્રભવમ, મે પ્રભવમ, મારો પ્રભવ એટલે મારી ઉત્પત્તિ, મારો જન્મ. પુરાણકાર વાત કરે એટલે કે ભગવાન કૃષ્ણનો જન્મ થયો જેલમાં, ભગવાન રામનો જન્મ થયો યજ્ઞનું પ્રસાદીના ભોજનને કારણે. જન્મ થયો ઈશ્વરનો જન્મ હોય, જેનાથી આ જગત જન્મ્યું છે તેનો જન્મ હોઈ શકે? તો કહે છે કે લોકો નથી જાણતા. નમે વિદુઃ સુરગણઃ પ્રભવમ, મારો પ્રભવ, મારો જન્મ, મારી ઉત્પત્તિ, એને દેવો પણ નથી જાણતા. સુરગણઃ દેવો, સુર, સુર એટલે દેવ, દેવગણઃ દેવોનો સમૂહ. કારણ કે દેવો પણ આ સૃષ્ટિના સર્જનનો એક ભાગ છે, એમનું પણ સર્જન થયું છે. એટલે એમનો પ્રભાવ છે, મારો પ્રભાવ નથી. એમનો આદિ છે, મારો આદિ નથી. અને જેનો આદિ નથી તે અનંત છે, અને જેનો આદિ છે તેનો અંત પણ છે. આ સુરગણઃ દેવો મને ન જાણી શકે, મારી ઉત્પત્તિને ન જાણી શકે, કારણ કે મારા થકી ઉત્પન્ન થયેલા છે.

0: જેમ આ સૃષ્ટિની વાત કરી કે આ જેટલી કઈ સૃષ્ટિમાં વસ્તુઓ છે એ બધી એક અવ્યક્ત તત્વની અંદરથી ઉત્પન્ન થઈ છે, એમ દેવો પણ આ ઉત્પન્ન થયેલી સૃષ્ટિનો એક ભાગ છે. તો મારા પ્રભાવને, મારી ઉત્પત્તિને દેવો પણ જાણતા નથી. ન વિદુહુ, જાણતા નથી, કારણ કે અહમ હું જ આદિરહી દેવાનામ મહર્ષિણામ ચ સર્વશઃ. દેવો કે મહર્ષિઓ જે કોઈ છે એ બધાનો હું જ આદિ છું. એક પરમ તત્વ સકળ બ્રહ્માંડનું આદિ મૂળ કારણ છે એ વાતને સમજવાની અને એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો, એની વાત હવે આગળ પણ કરવાના છે. આપણે 10મા અધ્યાયના 2 શ્લોક સુધી ચાલ્યા છીએ અને 10મા અધ્યાયના 2 પછી 4 શ્લોકમાં મહર્ષિઓ, દેવો, એમની ઉત્પત્તિ, એની વાત, જે રીતે આપણને ઈશ્વરના જન્મ વગેરેની વાત કરવાની છે એમાં કરશે. ત્યાં સુધી આપણે વિરામ લઈએ. હવે મળીશું ત્યારે 10મા અધ્યાયના 3 શ્લોકથી આપણે શરૂઆત કરવાની રહેશે. ત્યાં સુધી આપણે વિરામ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

0: आ गया है विकसित भारत जी राम जी, जिसमें हर ग्रामीण को मिलेगी साल में 125 दिन रोजगार की गारंटी और काम वही जो ग्राम पंचायत कहे। विकसित भारत जी राम जी, गांव बढ़ेगा तभी देश बढ़ेगा। ग्रामीण विकास मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: બાલવાણી, બાળકોની વાતો, બાળકોની વિગતો, બાળકોને લગતું માર્ગદર્શન, હોય વાત બાળકોને કેળવવાની કે બાળકો સુધી પહોંચવાની, મારું તમારું અને આપણા સૌનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પાલનપુર હવે એક કદમ આગળ। સમગ્ર દેશની એકમાત્ર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર અને કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પાલનપુર દ્વારા ભારતના ભાવિ ઘડવૈયાઓના ઘડતર માટે એક આગવી પહેલ। બાલવાણી, વાર્તાઓ, ગીતો, જરૂરી માહિતી અને માર્ગદર્શન, આ બધું જ ભારતના ભવિષ્ય માટે। ખાસ તજજ્ઞો, બાળ સાહિત્યકારો અને સર્જકો સાથે બાળક માટે સીધો સંવાદ, તો સાંભળવાનું ભૂલતા નહીં બાલવાણી રેડિયો પાલનપુર પર। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।

0: बिजली मेरी मोटर तो अटकी गई, बंद पड़ी गई। बोलो हवे, गाड़ी बंद पड़े तो शू करवू? ક્યારેક તમારા ઘરે હું બનતો હશે ને, તમારા પપ્પાએ કીધું હશે કે આજે હું તમને ફરવા લઈ જઈશ, તમે બધા સરસ મજાના તૈયાર થઈને બેસી જાઓ અને રાહ જુઓ કે પપ્પા ક્યારે ફરવા લઈ જાય, ક્યારે ફરવા લઈ જાય। પણ થાય શું, ગાડી ઉપડે, સરસ મજાનું લંચ બોક્સ ભર્યું હોય, આવા સરસ મજાના મિત્રો હોય, પણ ગાડી તો એ ચાલીને અટકી। શું કરીએ હવે, ગાડી અટકી ગઈ
1: તો હવે અહીંયાથી બેન આપણે ધક્કા મારવા પડશે ગાડીને।
0: હા ભાઈ હેલી બેન, મારો ધક્કા,
1: પણ હું તો એક જ શરતે ધક્કા મારીશ, જો બાળકો મને સાથે ધક્કા મારાવે તો।
0: આ બાળકો તો તૈયાર જ છે।
1: તૈયાર છો ને બધા ધક્કા મારવા?

0: કર્યા, ધીરે ધીરે ગાડી આગળ ચાલી. તો મિત્રો, તમને ખબર છે કયા કયા પ્રકારની ગાડીઓ હોય? કોમેન્ટ બોક્સમાં લખી મોકલો. એક ગાડી તો મોટર ગાડી આવી ગઈ, બીજી કઈ કઈ ગાડીઓના નામ યાદ છે ચોક્કસ લખજો. અને હેલીબેન, મને એવું લાગે છે કે બીજા પ્રકારની કોઈ ગાડીઓ હોય તો શકે, આ બાળકોને આવડતી તો હશે.
1: ના, કોમેન્ટ્સમાં આવી ગયું છે.
0: શું વાત કરો છો?
1: હા, બાળકોએ લખ્યું છે કે સસલાની ગાડી.
0: ઓહો, સસલા અને વળી ગાડી.
1: હા હા, સસલાની ગાડી.

અસલાની ગાડી લઈ ક્યાં ગઈ ખબર છે? પરીઓના દેશમાં લઈ ગઈ. એ તો આપણા એક બાળ દોસ્ત લખે છે કે બાબા ગાડી પણ હોય અને ઘોડા ગાડી પણ હોય. બાબા ગાડીમાં તો નાના નાના બાળકો ક્યાંય ને ક્યાંય ફરવા નીકળે. એક એવી સરસ મજાની બાબા ગાડીમાં આપણે પણ જઈએ. શબ્દો છે, હું તો રાતલડી બનીને બહાર ભમવા ચાલી. બરાબર, હવે એ બાબા ગાડીમાં કોણ બેસે છે એ તો તમારે ગીતમાં જ જોવું પડે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શાળાઓમાં સ્કૂલ ચાલતી હોય ત્યારે છેલ્લા પિરિયડમાં બાળકોને એમ થાય કે ક્યારે સ્કૂલ પતે અને ક્યારે આપણે જઈએ. પણ વિચારો, એક એવી શાળા કે જ્યાંથી બાળકોને ઘરે જવાની જ ઈચ્છા ના થાય. માનું છું કે આ વિચાર બહુ કાલ્પનિક લાગી રહ્યો છે, પણ આવી જ એક શાળાની વાત તેત્સુકો કુરોનિયાગી દ્વારા કરવામાં આવી છે પોતાની પુસ્તક તોતો ચાનમાં, જેનું ગુજરાતીમાં અનુવાદ કર્યું છે રમણલાલ સોની. નમસ્કાર, હું છું પ્રિયંકા અને તમે મારા સ્વરમાં સાંભળી રહ્યા છો પુસ્તક તોતો ચાન, કે જે આજના આધુનિક યુગમાં જે શિક્ષણ ચાલી રહ્યું છે એ શિક્ષણમાં શાળા કેવી હોવી જોઈએ અને બાળકોને કેવી શાળા ગમશે એની ઉપર બહુ મોટો પ્રભાવ છોડે છે. ઓઈમાં જે ટ્રેનમાંથી એ બંને જીઉગા ઓકા સ્ટેશન ઉતર્યા, માએ તોતો ચાનનો હાથ પોતાના હાથમાં લીધો અને ચાલવા માંડ્યું. તોતો ચાન આ પહેલાં ક્યારેય ટ્રેનમાં બેઠી ન હતી, એટલે બહાર નીકળતી વખતે આવી મહામૂલ્ય ટિકિટ આપવાનું તેને જરાય ન ગમ્યું. ટિકિટ એને હાથમાં બરાબર દબાવીને રાખી. આ ટિકિટ મારી છે, હું રાખી લઉં? ટિકિટ કલેક્ટરે તેને પૂછ્યું. ના, એવું તો ન કરાય. ટિકિટો ભેગી કરનારની પાસે તો ટિકિટોનો ડબ્બો ભરેલો હતો. એ બતાવીને તોતો ચાન કહે, આ બધી ટિકિટો તમારી છે? પેસેન્જરો પાસેથી ટિકિટો લેતા લેતા પેલા અધિકારીએ કહ્યું, ના, એ બધી તો સ્ટેશનમાં આપી દેવાની છે. ટિકિટોના ડબ્બા પર એક લાલચભરી નજર નાખીને તોતો ચાને કહ્યું, તો મોટી થઈને હું બી આ ટિકિટો લાવવાનું કામ કરીશ. ટિકિટ કલેક્ટર હવે જરા ધ્યાનથી તોતો ચાન સામે જોયું અને કહે, મારે પણ એક નાનકો છે, એને પણ સ્ટેશનમાં કામ કરવાનું મન થાય છે, તો તમે બંને એક સાથે કામ કરી શકો છો. તોતો ચાન જરાક બાજુએ ખસીને ટિકિટવાળા સાહેબની સામે બરાબર જોયું. ચશ્મા અને ગોળ મટોળ ચહેરો એ માણસ એને બહુ ભલા લાગ્યા. એણે કમર ઉપર હાથ મૂક્યા અને આ વાત પર થોડો વિચાર કરી લીધો.

મને તમારા નાનકા સાથે કામ કરવામાં જરાય વાંધો નથી. હું જોઈશ, પણ હાલ તો હું બહુ કામમાં છું. મારે મારી નવી સ્કૂલમાં જવાનું છે. મા પાસે દોડી જતાં એને મોટેથી કહ્યું, હું ટિકિટો વેચનાર જ બનીશ. એની માને કશું આશ્ચર્ય ન થયું, છતાં એણે કહ્યું, મને વળી એમ હતું કે તું તો જાસૂસ બનવા માંગે છે. તો જાન માનો હાથ પકડીને ચાલવા લાગી. એને યાદ આવ્યું કે ગઈકાલ સુધી તો એને સાચે જાસૂસ જ બનવું હતું, પણ આ આખો ડબ્બો ભરેલી ટિકિટોનો કારોબાર સાંભળવો એમાં પણ કેટલી મજા આવે. વાત છે એક નાના બાળકની કે જ્યાં એના સપના રોજે રોજ બદલાય છે. એને આજુબાજુમાં દેખાતી દરેક વસ્તુ લાલચમાં મૂકે છે અને એમ થાય છે કે આજે હું આ બનીશ અને આજે હું તે બનીશ. આપણા જીવનમાં બી દરેક ક્ષણ એવી આવે છે કે જ્યાં આપણે વિચારીએ છીએ, આજે હું જાસૂસ બનીશ, આજે હું બિઝનેસમેન બનીશ, આજે હું ડૉક્ટર બનીશ, પણ બનીએ તો એ જ છે કે જે નિયતિએ નક્કી કરી છે. શું થાય છે તોતોચાનની નવી શાળામાં? શા માટે તોતોચાન નવી શાળામાં જઈ રહી છે પોતાની જૂની સ્કૂલ છોડીને? આ બધું જ જાણીશું એક નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4.

માં હું એવી ટિકિટ વેચનાર ન બની શકું કે જે એક જાસૂસ પણ હોય. માએ જવાબ ન આપ્યો. ફૂલ ગૂંથણીવાળી ટોપી નીચેનો એનો ચહેરો સુંદર છતાં ગંભીર હતો. આપણે વાત કરી રહ્યા છીએ તેત્સુકો દ્વારા લખાયેલી તોત્તોચાન પુસ્તક કે જેમાં એક આદર્શ શાળાનું ઉદાહરણ દર્શાવવામાં આવ્યું છે, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે રમણલાલે. અને તમે સાંભળી રહ્યા છો મારા એટલે કે પ્રિયંકાના સ્વરમાં. સાચી વાત એ હતી કે મા બહુ ચિંતાતુર હતી, જો તોત્તોચાનને આ નવી સ્કૂલમાં પણ નહીં લે તો શું થશે. કૂદકા મારતી એ એકલી એકલી પોતાની સાથે જ વાતો કરતી તોત્તોચાન સામે એણે જોયું. એણે પોતાની માની ચિંતાની ખબર જ ન હતી, એટલે માને સામે જોઈને એણે કહ્યું, મેં વિચાર બદલી કાઢ્યો છે. હવે મને એમ થાય છે કે પેલા નવી નવી દુકાનોમાંથી જાહેરાત કરવા માટે બધે ફરતા હોય છે ને, એ ગાવા બજાવવાવાળાની ટોળીમાં હું જોડાઈ જાઉં. નિશ્વાસો નાખતી હોય તેવા ઉદાસ સ્વરે માએ કહ્યું, ચાલ હવે મોડું થઈ જશે, હેડમાસ્ટરજી ક્યાંના રાહ જોતા હશે, વાતો બંધ કર અને આગળ જોઈને થોડી સરખી ચાલ. થોડે દૂર એક નાનકડી શાળાનો ઝાંપો દેખાયો. માની ચિંતાનું કારણ હજુ એ જ હતું. હજુ હમણાં તો તોત્તોચાને નિશાળમાં જવાનું શરૂ કર્યું હતું અને પહેલા જ ધોરણમાં સ્કૂલમાં તેનો પ્રવેશ રદ કરી દેવામાં આવ્યો. શા માટે આ પ્રવેશ રદ કરવામાં આવ્યો? તોત્તોચાન એવી તો કેવી હતી કે પહેલા જ ધોરણમાં એનો પ્રવેશ રદ થઈ ગયો. આ જ વાત આપણે આગળ જોઈશું અને જાણીશું અને એક બાળકના મનની માનસિકતા સમજીશું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

એને અહીંયાથી લઈ જાઓ અને બીજે કોઈ શાળામાં દાખલ કરો. મોટો નિશાસો નાખીને એ નમણી યુવાન શિક્ષિકા બોલી, હવે આનાથી વધારે તોફાન મારાથી સહન નહીં થાય. આપણે સાંભળી રહ્યા છીએ એક નાના બાળકની માનસિકતા, અને એ બાળકની માનસિકતા શિક્ષકો કેવી રીતે સમજી શકે છે તેવી પુસ્તક તોતોચાન, અને ગુજરાતીમાં અનુવાદ કર્યું છે રમણલાલે, અને તમે તેને સાંભળી રહ્યા છો મારા એટલે કે પ્રિયંકાના અવાજમાં. એવો તો એણે શું કર્યું કે તોતોચાનને આખા વર્ગને પરેશાન કરી દીધો છે. એ બેચેન થઈ ગઈ. શિક્ષિકા બહુ અસ્વસ્થ થયેલી હતી. એ સીધી નજર ન માંડી શકી. વાળમાં આંગળીઓ ફેરવતા એણે સમજાવવા માંડ્યું, હા જુઓ, પહેલાં તો એણે ડેસ્કનું ખાનું જોર જોરથી સતત ઉઘાડ બંધ કરવા માંડ્યું. મેં કહ્યું કશું લેવું મૂકવું ન હોય તો આ ડેસ્કને ઉઘાડ બંધ ન કરવી, એટલે પછી તમારી દીકરી મેજમાંની બધી વસ્તુઓ પેન્સિલ રબર નોટબુક એક પછી એક કાઢવા અને મૂકવા લાગી અને એ જ રીતે ધડાધડ બંધ કરવા લાગી. તમે જુઓ, અમે જ્યારે મૂળાક્ષરો લખવાનું શરૂ કરીએ છીએ ત્યારે તમારી દીકરી જોરથી ખાનું ઉંચકે છે, નોટબુક કાઢે છે અને ધડ દઈને ખાનું વાંખે છે, અને પછી પાછું જોરથી બખોલે છે અને એમાં ડોક્યું કરે છે, પેન્સિલ કાઢે છે, વળી પાછું ધડાક દઈને બંધ કરે છે, પછી લખશે અ અને પાછું એનું એ જ થાય છે, બરાબર નથી લખાતું તો પાછું ખાનું ઉગાડશે અને રબર કાઢશે અને પાછું ધડામ દઈને ખાનું બંધ કરશે, અક્ષર ભૂસી ફરી ખાનું ખોલશે. આ રીતે તે ખાનું બંધ કરી ખોલે, બંધ કરે ખોલે અને ધડાધડ કરી મૂકે. પહેલાં નોટબુક, પછી પેન્સિલ, વળી રબર અને દર વખતે ખાનું જોરથી પછાડવાનું. મારું તો માથું ભમી જાય છે અને હું એને ઠપકો આપી શકતી નથી, કેમ કે દર વખતે તે વસ્તુ લેવા મૂકવા માટે જ ખાનું ઉગાડે છે અને બંધ કરે છે. હવે શિક્ષિકાના પોપચા ઝડપથી પટાપટ થવા લાગ્યા. જાણે એક આખું દ્રશ્ય તેની આંખમાં જીવન થઈ ગયું છે. આપણે સાંભળી રહ્યા છીએ તોતોચાન. શું થાય છે તોતોચાનની નવી શાળામાં? શું એને નવી શાળામાં પ્રવેશ મળશે? એને તેના અજુના શિક્ષક તેની વધુ શું ફરિયાદો કરે છે? જોઈશું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4.

ગયા અઠવાડિયાની જ વાત છે. તો ચાંદની વર્ગ શિક્ષિકાએ માને બોલાવીને કહ્યું, તમારી દીકરીએ તો તેના તોફાનોથી આખા વર્ગને પરેશાન કરી દીધો છે. હવે તમે

અને એકદમ જ છબકારો થયો. કેમ તોતો ચાંદ વારંવાર આ ડેસ્ક ઉગાડતી અને બંધ કરતી હશે? પહેલે જ દિવસે નિશામાંથી ઘરે આવી તેણે ઉત્સાહથી કહેવા માંડેલું, મારી સ્કૂલ તો બહુ જ સરસ છે. તને ખબર છે, આપણા ઘરમાં જે મેજ છે ને તેનું ખાનું ખેંચવું પડે છે, પણ અમારી સ્કૂલમાં તો મેજનું ખાનું બસ ઉચકીને ખોલવું પડે છે. ડબ્બો ખોલીએ ને એમ જ, અને એમાં પુષ્કળ વસ્તુઓ મૂકી શકાય છે. બહુ જ મજાનું છે. પોતાની દીકરી મેજ ખોલ બંધ કરવામાં જે મજા પડતી હશે તેની કલ્પના માએ કરવા લાગી. મને એમ લાગ્યું જ નહીં કે આમાં એનું તોફાન બહુ મોટું ગણાય, એમાં કોઈ એવો ગુનો ગણાય. મેજનું આ નવું નવું કુતૂહલ પૂરું થયા પછી તોતો ચાને એવી ઉગાડવાસ છોડી પણ દીધી હતી, પણ શિક્ષિકાને એવું કશું કહ્યું નહીં. તેમણે માત્ર એટલું જ કહ્યું, હું તેને સમજાવીશ. શિક્ષિકાનો અવાજ હવે એકદમ તીખો થઈ ગયો. અરે આટલું જ હોત તો મેં કદાચ તેને જવા દીધી હોત. એ સહેજ આગળ ઝૂકી અને મા જરા ડરથી પાછળ ખસી. તમારી દીકરી જ્યારે મેજ ખખડાવતી નથી હોતી ને ત્યારે એ વળી આખો વખત બસ ઊભી જ રહે છે. ઊભી રહે છે? ક્યાં ઊભી રહે છે? માતાએ આશ્ચર્યથી પૂછ્યું. બારી આગળ, શિક્ષિકાએ વાત કાપતા કહ્યું. શા માટે એ બારી આગળ કેમ ઊભી રહે છે? માને મૂંઝવણ થયું. એટલા માટે કે ત્યાં ઊભી રહીને તે રસ્તે જતા સ્ટ્રીટ મ્યુઝિશિયનોને બોલાવી શકે, લગભગ ચીસ પાડીને શિક્ષિકાએ કહ્યું. શિક્ષિકાએ જે કહ્યું તેનો સાર એટલો હતો કે કલાકે તોતો ચાંદ મેજ પછાડે છે, પછી વળી ઉઠીને પાછી બારીએ જાય અને બહાર જોયા કરે. શિક્ષિકાને થાય કે જો એ શાંતિ રાખતી હોય તો છોને ઊભી રહેતી, પણ એ એકદમ બૂમ પાડે છે. રસ્તે ફરતા ચમકતા કપડાવાળા ગાવાવાળાઓની ટોળી બોલાવે છે. તોતો ચાંદ માટે આનંદની બાબત, પણ શિક્ષિકા માટે ત્રાસની બાબત. કહેવાય છે ને કે બાળક એ શિક્ષક માટે તેનું બાળક ન બને ત્યાં સુધી શિક્ષક તેને સાચવી ન શકે. અહીંયા આગળ શું થાય છે તોતો ચાંદ સાથે? તોતો ચાંદની કઈ કઈ મસ્તી અને ફરિયાદ તેની શિક્ષક કરે છે, અને શું આ મસ્તી એ રિયલમાં મસ્તી છે કે તોતો ચાંદનો એક કુતૂહલ? એક નાનું બાળક એ દરેક વસ્તુને કેવી રીતે આશ્ચર્યથી જાણવા માગે છે? આ દરેક વાતની આગળ આપણે સ્પષ્ટ ચર્ચા કરીશું આ પુસ્તકમાં. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

કે ભોયતળીએ આવેલ એ વર્ગખંડની બારી બરાબર રસ્તામાં પડતી હતી. બારીને રસ્તા વચ્ચે અલબત્ત ફૂલછોડની નાનકડી વાડ તો હતી, પણ રસ્તે જતા કોઈ પણ સાથે બારીમાં ઊભે ઊભા વાત થઈ શકાતી તેમ હતું. તત્ત્વજાન બોલાવે એટલે પેલા ગાવાવાળા બારી આવી જાય અને વર્ગ તરફ ફરીને જાહેર કરે, પેલા આવી ગયા છે. એટલે બધા જ બાળકો ઉઠીને ફટાફટ બારીએ આવી જાય અને ટોળે વળી અને શોર મચાવે. આપણે વાત કરી રહ્યા છીએ તે સુકો લિખિત તત્ત્વજાનની, કે જેમાં તે પોતાના બાળપણના સંસ્મરણોને વાગોળે છે, જેનું ગુજરાતીમાં અનુવાદ કર્યું છે રમણલાલે, અને તમે તેને સાંભળી રહ્યા છો મારા એટલે કે પ્રિયંકાના અવાજમાં. કંઈક બજાવો ને, તત્ત્વજાન ગાયકોને કહેવા લાગે. અને સ્કૂલના રસ્તેથી આમ તો ચૂપચાપ પસાર થતી એ ટોળી શરણાઈ ઢોલ ઘંટ વગાડવાની શરૂઆત કરે. બિચારી શિક્ષિકા તો બધો તમાશો ક્યારે પૂરો થાય એની રાહ જોયા સિવાય કોઈ રસ્તો જ ન રહે. જ્યારે આવો સંગીત કાર્યક્રમ પૂરો થાય તે પેલા ગાવાવાળા ચાલ્યા જાય ત્યારે બધા જ બાળકો પોતપોતાની જગ્યાએ બેસી જાય, પણ તત્ત્વજાન તો એ બારી આગળ જ ઊભી રહે. શિક્ષિકા પૂછે, કેમ હજુ ત્યાં ઊભી છે? ત્યારે તત્ત્વજાન ગંભીર જ બનીને જવાબ આપે, કદાચ હજી કોઈ બીજી ટોળી આવી જાય તો, એ લોકો આવીને ચાલે જાય અને આપણું ધ્યાન ન હોય તો કેટલું ખરાબ લાગે. આ બધું કહેતા કહેતા શિક્ષિકા ખૂબ જ લાગણીવશ થઈ ગઈ. તમને ખ્યાલ આવ્યો આવા ઉદમતા કેવી મુશ્કેલીઓ થાય છે? માના મનમાં આ શિક્ષિકા માટે સહાનુભૂતિ જાગવા લાગી.

તો વળી એ તીખા અવાજથી બોલી, અરે એથી એ વધુ તો માં એકદમ ડખાઈ ગઈ. એથી એ વધુ બીજું શું કરે છે? શિક્ષિકાએ મોટા અવાજે કહ્યું, બીજું શું શું કરે છે એમ કહો. અરે એના બધા પરાક્રમો તો જો હું ગણી શકતી હોત તો તમને અહીંથી એને ઉઠાડવાની વાત જ ના કરી હોત. પોતાના ઉશ્કેરાટને ધીમો પાડતા શિક્ષિકાએ હવે માની આંખમાં આંખ પરોવીને કહ્યું, કાલે તો ચાંદ બારી પાસે આવીને ઊભી હતી. એ પેલા ગાવાવાળાની રાહ જોતી હતી એ સમજીને મેં ભણાવવાનું ચાલુ રાખ્યું. એકાએક તમારી દીકરીએ બૂમ પાડી, શું કરે છે? અને હું ઊભી હતી ત્યાંથી મને દેખાયું નહીં એટલે મને ખ્યાલ આવ્યો કે કોની સાથે વાત કરી એને ફરી બૂમ પાડી. એકદમ મારા ધ્યાનમાં આવ્યું રસ્તામાં ઊભેલા કોઈની સાથે નહીં પણ ઉપર કોઈની સાથે વાત કરતી હતી. મને કુતૂહલ થયું, મેં કાન માંડ્યા પણ કોઈનો અવાજ ના આવ્યો. તમારી દીકરી વારંવાર પૂછ્યા કરતી હતી, શું કરે છે? ભણવાનું મુશ્કેલ થઈ ગયું છે. ખરેખર તો એ કોની સાથે વાત કરે છે એ જોવા માટે હું બારી પાસે ગઈ. બારીમાં ડોક્યું કરીને મેં જોયું ત્યાં બારીની છત પર માળો બનાવતું પક્ષી હતું. તમારી દીકરી એની સાથે વાત કરતી હતી. હું બાળકોને જાણું છું એટલે એમ નથી કહેતી કે પંખીઓ સાથે વાત કરવામાં મૂર્ખામી છે, પણ છતાં મને લાગે છે વર્ગ ચાલતો હોય ત્યારે ચકલીને એમ પૂછવું કે તું શું કરે છે એ ઠીક નથી. સાંભળી રહ્યા છો કે તો ચાંદમાં કેટલું ઉત્સાહ છે. એ નાની પક્ષીને પણ પોતાને મિત્ર સમજે છે, રસ્તામાં ચાલતા ગાવાવાળાને પણ મિત્ર સમજે છે, તેમાં ખચકાટ નથી અનુભવતી. પણ શાળાને તો આ મસ્તી લાગે છે, તો ચાંદની આ મસ્તી ક્યાં જઈને અટકશે? અને શું એની નવી શાળા એને આ મસ્તીઓ કરવા દેશે? સાંભળીશું આગળ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 માં એની ક્ષમા.

માં એની ક્ષમા માંગવા જતી હતી ત્યાં શિક્ષિકાએ આગળ કહેવા માંડ્યું, એક બીજો કિસ્સો બન્યો. ચિત્રકામના વર્ગમાં મેં બાળકોને જાપાનનો રાષ્ટ્રધ્વજ દોરવાનું કહ્યું. બાકીના સૌએ તો બરાબર કર્યું, પણ તમારી પુત્રીએ નૌસેનાનો ધ્વજ બનાવ્યો, કિરણોવાળો. ચાલો એ બનાવે એનો વાંધો નહીં. પણ વળી અચાનક ધ્વજની ચારે બાજુ ઝાલર ચિતરવા માંડી, યુવક દળોનો ઝંડા ઉપર હોય છે ને એવી. એણે એવો ઝંડો દોર્યો કે જે ક્યાંય ન જોયો હોય, પણ એને શું કરવા જાય છે એ સમજાતું જ નથી. આખો કાગળ ચિતરી નાખ્યો અને પીળા રંગના કવર ચોક પર એટલા બધા લીટા તાણેલા કે એણે જ્યારે કાગળ ખસેડી લીધો ત્યારે મેજ ઉપર તેના મોટા મોટા ધબ્બા પડી ગયા. ગમે તેટલું ઘસો તોય ન જાય. એટલું વળી નસીબ કે આ ઝાલર એને ત્રણ બાજુ જ દોરી હતી. આપણે સાંભળી રહ્યા છીએ તેત્સુકોની મસ્તી અને તેના કુતૂહલની વાત તોતોચાન પુસ્તકમાં, કે જેનું ગુજરાતીમાં અનુવાદ કર્યો છે રમણલાલે. અને તમે સાંભળી રહ્યા છો પ્રિયંકાના અવાજમાં. ત્રણ બાજુ એટલે? માએ આશ્ચર્યથી પૂછ્યું. શિક્ષિકા હવે થાકી ગઈ તો પણ માની દયા ખાઈને એને ભલ માનસાઈથી કહ્યું, ચોથી બાજુએ એણે દંડો બનાવેલો એટલે ઝાલર ત્રણ બાજુ પર જ હતી. માએ નિસાસો મૂક્યો. હા સમજી, માત્ર ત્રણ બાજુએ જ. એટલે શિક્ષિકાએ ખૂબ જ ધીમે ધીમે એક શબ્દ ઉપર ભાર મૂકીને કહ્યું, પણ એ દંડાનો પણ

મોટો ભાગ કાગળની બહાર સુધી ચીતરેલો, એના હજુ પણ ડાઘ મેજ ઉપર છે. પછી શિક્ષિકાએ ઊભી થઈ સાવ ધીમા અવાજે કહ્યું, હું એકલી પરેશાન નથી, આજુબાજુના વર્ગના શિક્ષકો પણ પરેશાન છે. માતાને થયું, હવે તો કંઈક વિચારી જ લેવું પડે, આ તો બીજા બાળકોને ખરેખર અન્યાય થાય છે. એને માટે બીજા કોઈ એવી નિશાળ શોધવી પડશે કે જ્યાં એની આ નાનકી ભરી બાબતો કોઈ સમજી શકે અને તેને શીખવી શકે. હવે એ લોકો એને એક નવી નિશાળ તરફ લઈ જઈ રહ્યા હતા. એ નિશાળ માને ઘણી તપાસ કર્યા પછી મળી હતી. શું થાય છે તોતોચાનની આ નવી નિશાળમાં? કેવા હશે તેના શિક્ષકો? કેવા હશે તેના મિત્રો? શું ત્યાં કોઈ એના કુતૂહલને સમજી શકશે કે નહીં? સાંભળીશું આવતી વખતે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: आ गया है विकसित भारत जी राम जी, जिसमें हर ग्रामीण को मिलेगी साल में 125 दिन रोजगार की गारंटी और काम वही जो ग्राम पंचायत कहे। विकसित भारत जी राम जी, गांव बढ़ेगा तभी देश बढ़ेगा। ग्रामीण विकास मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: નમસ્કાર 90.4 FM રેડિયો પાલનપુર, શું તમને કે વાર પ્રશ્ન થયો કે આ ગરમીની અંદર આપણને એટલી ભયંકર વાળી ગરમી અને ઠંડીમાં પણ આવી ભયાનક ઠંડી આપણે અનુભવ કરી રહ્યા છીએ, એનું કારણ શું હોય છે? કારણો હવે બધાને ખબર જ હશે કે ક્લાઇમેટ ચેન્જ, વાતાવરણ એની ખરાબ દશામાં બદલાઈ રહ્યું છે। જે ગરમી આપણા વડીલોએ નથી જોઈ આપણે અનુભવ કરવી પડે છે, જે ઠંડી આપણા વડીલોએ આપણા વિસ્તારમાં નથી જોઈ એ આપણે અનુભવ કરવી પડે છે। જે ઋતુ ઋતુચક્ર પ્રમાણે આવતી એના મહિનાઓ ઓછા વધતા પ્રમાણમાં થઈ ગયા છે, તો આ ક્લાઇમેટ ચેન્જની અસરમાં જો આપણે કંઈ પણ સારું કામ કરી શકીએ તો એમાં પીછેહટ ના કરવી। જેમ કે પાણીનો બગાડ થતો હોય તો અટકાવવું, ધ્યાન રાખવું, વૃક્ષ ઉગાડવું, એનું જતન કરવું। ખાસા બધા વૃક્ષ ઉગાડવાનું નથી કહેતો, પરંતુ તમે જેટલા બી ઉગાડો એનું યોગ્ય રીતે જતન થાય એ જરૂરી છે। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર, મળતા રહીશું।

ચલો આજે તમને એક મજાની વાત કહું. તમને બધાને વોટ્સઅપમાં ગુડ મોર્નિંગના મેસેજો તો આવતા જ હશે, અરે કોઈકનું કોઈક તો મોકલતું જ હશે. અરે તમારું પ્રેમી જેન હશે. હું તમને એક એવા લોકોની વાત કરું કે જેમણે ગુડ મોર્નિંગના મેસેજથી જેઓ લોકો એકઠા રહે છે. હા, વાત જાણવા જેવી છે કે એ સિનિયર સિટીઝન ગ્રુપ છે. લગભગ એ લોકો 35 જેવા હશે. હવે જ્યારે સવાર પડે ને ત્યારે 9 વાગ્યા સુધીમાં 35 જણાએ તેમના ગુડ મોર્નિંગ ગ્રુપની અંદર એકવાર ગુડ મોર્નિંગ લખેલું. જો એ ગુડ મોર્નિંગ લખવામાં એમને જરા બી મોડું થાય તો બાકીના 34 લોકો એમના ઘરે જાય અને ત્યાં જો કંઈક ખરાબ ખોટું હોય તો એમાં એમને મદદ કરે, અને જો કંઈ ના હોય અને ભાઈ ભૂલી ગયા હોય ગુડ મોર્નિંગ મેસેજ લખવાનું તો એમના ઘરે પાર્ટી કરીને પાછા આવે. કેવી મજાની વાત! અને છતાંય આ બધા જ ખુશ રહે. તમારા ગુડ મોર્નિંગની અંદર ક્યારેક આટલી તાકાત રહેલી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મળતા રહીશું.

નમસ્કાર, 90.4 FM રેડિયો પાલનપુર પરથી હું છું કવન. આજે સવારે મારા જોડે જે અનુભવ થયો ને, હું તમારા જોડે બસ એ જ અનુભવ, હાલ એ જ અનુભવની વાત કરવા માંગીશ. અરે, સવારે 4 વાગ્યા પછી એક ભયંકર સપનું આવ્યું, વિચિત્ર. હું સપનાની અંદર ઊંઘી રહ્યો છું અને મારી જાતને જોઈ રહ્યો છું. હા, અને હકીકતમાં મસ્ત ઠંડુ પવન આવી રહ્યો હતો. પહેલાં ઉઠવાનું હતું પણ શરીર મારું ઉઠ્યું નહીં, મન ઉઠી ગયું હતું. ઉઠવાનો એક ઇશારો પણ આપી દીધો હતો પણ ના ઉઠાયો, એટલે જ હાલ રેડિયો ઉપર મોડો આવ્યો અને મારા સાહેબ અમને બોલ્યા પણ ખરી. પણ ક્યારેક એવું થાય ને કે એ પડ્યા રહેવામાં ખૂબ મજા આવે. તમારી જોડે પણ આવો અનુભવ થઈ રહ્યો છે કે ક્યારે થયો છે? જો હા, તો તમે અમારી સાથે અનુભવ શેર કરી શકો છો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આપણે મળીશું થોડીક જ વારમાં. ત્યાર સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો.

નમસ્કાર, 90.4 FM રેડિયો પાલનપુર પર તમારું સ્વાગત છે. શું તમે તમારા ટીવીમાં ક્યારે પેલા વાઇલ્ડ લાઈફવાળા શો જોયા છે? હા, જેની અંદર પશુ પ્રાણીના કે પંખીના એમના જીવનની પદ્ધતિ, એમના જીવવાની પદ્ધતિ, એમના શિકાર કરવાની પદ્ધતિ, એમનો ખોરાક, એમની લાક્ષણિકતાઓ વિશે જણાવ્યું. બસ આવો જ એક શો જોતો હતો અને મગજમાં અચાનક એવો પ્રશ્ન આવ્યો કે પશુ અને મનુષ્ય બંને વચ્ચે એક બુદ્ધિની રીતે અને લાગણીઓની રીતે એક ફરક છે. મનુષ્ય થોડું નહીં ઘણું ચતુર છે, પણ એક મનુષ્યની રીતે, એક પ્રાણીની રીતે આપણે આપણા અંદર રહેલા, મનમાં રહેલા પશુ તત્વને જાણી શક્યા છીએ કે નથી જાણી શક્યા? શું તમારા જોડે આ પ્રશ્નનો જવાબ છે? જો હોય તો તમે અમને મોકલો અમારા રેડિયોના પેજ ઉપર. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. 90.4 FM રેડિયો પાલનપુર.

અમારી બાજુના ઘરોમાં એક બેન રહે છે. બેન એમના જ્યારે ઘરે આવે ને, હા, બેન એ બહાર એકબીજા ગામની અંદર કામ કરે છે. એ વર્કિંગ વુમેન છે. જ્યારે પણ ઘરે આવે, નાની રજા હોય કે લાંબી રજા હોય, જતી વખતે એક બે મિનિટ માટે એમના વડીલને વળગીને રોવે, પછી હસે ને પછી જાય. બસ હું આ ખાસા સમયથી જોતો હતો એટલે મને એક દિવસ એમને કહેવાનું, કહીએ ને, સલાહ આપવાનું મન થયું કે દીદી તમે અહીંયા રોકાઈ લો ને, અહીંયા ક્યાંક કંઈક કામ મળતું હોય તો એ ચાલુ કરી લો, આમાં એટલું દુઃખ સહન કરવાની શી જરૂર છે. તમે જતા હોય ને, સાચું કહું હું તમને રોતા નથી જોઈ શકતો, મને નથી ગમતું તમે આમ રોવો, અહીંયા ક્યાંક ચલો હું તમારી મદદ કરું. ત્યારે બેને મને ખૂબ શાંતિથી કહ્યું કે કંઈક પામવા માટે કંઈક ખોવું તો પડે જ ને યાર, થોડું દુઃખ સહન કરવું પડે, તો કંઈક મળી રહ્યું છે સામે, એનું શું કરીએ આપણે કે. ત્યારે મગજની અંદર એક અચાનક ભમતો ભમતો વિચાર આવી ગયો કે આ કેવું છે યાર, કેવું ગજબની વસ્તુ છે ને, કે અમસ્તું પણ બહાર જવું હોય ને તો આપણે ઘરનો ઉંબરો તો છોડવો જ પડે, બહાર જવું હોય તો દિવાલને આપણે વળગી ના રહી શકીએ. કંઈક ને કંઈક પામવા માટે આપણે કંઈક ને કંઈક જતું કરવું જ પડતું હોય છે, અને મોટે ભાગે જે આપણને નડતું હોય છે ને આપણા સંબંધો. હું સાચો છું કે ખોટું એ તમે મને જણાવી શકો છો અમારા રેડિયોના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર. ત્યાર સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો.

આજે તમને એક દીવા વિશેની રોચક વાત કહું. રોચક એટલે કે આજથી વર્ષો પહેલા જ્યારે ઘરની અંદર હાલ આપણે ગેસને સળગાવવા માટે જેમ લાઇટરનો એક ટીચકારો વાપરીએ ને, પહેલા એવી પદ્ધતિ ન હતી. ના તો પહેલા એવી રીતે ઘરની અંદર ઇલેક્ટ્રિસિટીઓ હતી. પહેલા, અરે તમે નહીં માનો, પહેલાં તો કોઈને સજા આપી હોય ને તો સજામાંની એક સજા એવી હતી કે તારે ઘરની અંદર હવે દીવો નથી સળગાવવાનો આટલા સમય માટે. હા, આગની એટલી જરૂરિયાત, કારણ કે જ્યારે તમારા જોડે એવી ગેસ ના હોય, એવી રીતે આગ સળગાવવા માટેનું કોઈ સંસાધન ના હોય, તો તમે રાંધો કેવી રીતે? રાંધવા માટે આગ

0: અતિ આવશ્યક છે.
1: આવી પણ એક સજા ત્યારે આપવામાં આવતી. તમને તમે વિચારો કે મંદિરની અંદર અખંડ દીવાલ, કે ગામની અંદર એક એવું ઘર હોય કે જેની અંદર એક હવન સતત ચાલ્યા જ કરે 24 કલાક સુધી, એ લોકો એ હવનનું ધ્યાન રાખે, એ આગનું ધ્યાન રાખે. આવું કેમ? કારણ કે જ્યારે આજુબાજુ કોઈ સાધન ના હોય ત્યારે ઘરમાંથી નાના વડીલ કે મોટા વડીલને મોકલવામાં આવે કે જાઓ તમે ત્યાંથી દીવાની પ્રગટાવી આવો અને આપણે ઘરે રાંધવાનું બનાવીએ. જો એમના ઘરે આગ ના હોય અથવા ઘરની અંદર એક અખંડ દીવો રાખવામાં આવે જે મંદિરની અંદર હોય એમના, અને મંદિરમાંથી દીવાની બી સાચવણી થાય અને ઘરની અંદર જ્યારે પણ જરૂર પડે ત્યારે પ્રકાશ આપી શકે. તમે આ વિશે ક્યારે વિચાર્યું હતું? જો વિચાર્યું હતું તો તમે મને રિસ્પોન્સ આપો અમારા રેડિયોના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર. ત્યાર સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95129688 9512996688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95129688 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: लीली पेरी मोटर तो अटकी गई, बंद पड़ी गई। बोलो हवे गाड़ी बंद पड़े तो शू करवू? क्यारेक तमारा घरे बनतु हशे ने? तमारा पप्पाए कीधु हशे के आजे हूँ तमने फरवा लई जाइश। तमे बधा सरस मजाने तैयार थईने बेसी जाओ अने राह जुओ के पप्पा क्यारे फरवा लई जाय, क्यारे फरवा लई जाय। પણ થાય શું? ગાડી ઉપડે, સરસ મજાનું લંચ બોક્સ ભર્યું હોય, આવા સરસ મજાના મિત્રો હોય, પણ ગાડી તો એ ચાલીને અટકી। શું કરીએ હવે? ગાડી અટકી ગઈ
1: તો હવે અહીંયાથી બેન આપણે ધક્કા મારવા પડશે ગાડીને।
0: હા ભાઈ હેલી બેન, મારો ધક્કા,
1: પણ હું તો એક જ શરતે ધક્કા મારીશ, જો બાળકો મને સાથે ધક્કા મરાવે તો।
0: આ બાળકો તો તૈયાર જ છે,
1: તૈયાર છો ને બધા ધક્કા મારવા?

0: માર્યા, ધીરે ધીરે ગાડી આગળ ચાલી. તો મિત્રો, તમને ખબર છે કયા કયા પ્રકારની ગાડીઓ હોય? કોમેન્ટ બોક્સમાં લખી મોકલો. એક ગાડી તો મોટર ગાડી આવી ગઈ, બીજી કઈ કઈ ગાડીઓના નામ યાદ છે ચોક્કસ લખજો. અને હેલીબેન, મને એવું લાગે છે કે બીજા પ્રકારની કોઈ ગાડીઓ હોય તો શકે, આ બાળકોને આવડતું તો હશે.
1: ના, કોમેન્ટ્સમાં આવી ગયું છે.
0: શું વાત કરો?
1: હા, બાળકોએ લખ્યું છે કે સસલાની ગાડી.
0: ઓહો, સસલા અને ગાડી.
1: હા હા, સસલાની ગાડી.

સસલાની ગાડી લઈ ક્યાં ગઈ ખબર છે? પરીઓના દેશમાં લઈ ગઈ એ તો. આપણા એક બાળ દોસ્ત લખે છે કે બાબા ગાડી પણ હોય અને ઘોડા ગાડી પણ હોય. બાબા ગાડીમાં તો નાના નાના બાળકો ક્યાંય ને ક્યાંય ફરવા નીકળે. એક એવી સરસ મજાની બાબા ગાડીમાં આપણે પણ જઈએ. શબ્દો છે, હું તો રાતલડી બનીને બહાર ભમવા ચાલી, બરાબર. હવે એ બાબા ગાડીમાં કોણ બેસે છે એ તો તમારે ગીતમાં જ જોવું પડે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95129688 95129688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95129688 95129688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजु घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રે મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તમને મોકલાવી શકો છો અથવા તો

0: અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો, પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણો સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામ

0: આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

લો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, એટલે કે આપણા સૌના અવાજ સમા રેડિયો પાલનપુર પર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ સમુદાયિક રેડિયો સ્ટેશન પર હું આરજે એઆર લઈને આવું છું ગુજરાતી સાહિત્ય માટે કેટલીક એવી સુંદર મજાની સાહિત્યિક નવલકથાઓ કે જેમાં સાહિત્યના શબ્દોનું નિરૂપણ એવી રીતે કરવામાં આવ્યું છે કે આપણને સૌને સરળ લાગે અને સાથે સાથે ગુજરાતી ભાષાનું સંવર્ધન પણ થાય, અને એની અંદર કેટલીક અનુવાદિત નવલકથાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. આવી જ એક સુંદર મજાની નવલકથા ડોલર વહુ, જેના રચયિતા લેખિકા છે સુધા મૂર્તિ, સામાજિક કાર્યકર્તા અને ઇન્ફોસિસના પ્રણેતા અને શિક્ષિકા તરીકે તેમણે પોતાના જીવનને વ્યતીત કર્યું તે, અને તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે એઆર મારા સ્વરમાં આપ સૌ સુધી તેને લઈને આવું છું. ગત એપિસોડમાં આપણે ત્યાં અટક્યા હતા કે શ્યામ અમેરિકામાં પોતાની કંપનીમાંથી વૈજ્ઞાનિક નોકરીની જે ટ્રેનિંગમાં ગયો ત્યાં ગુમ થઈ જાય છે અમેરિકન ડોલર મેળવવા અમેરિકામાં સ્થાયી થવા ગ્રીન કાર્ડ માટેની નવી પદ્ધતિ શોધવા, અને મીનાક્ષી પણ સામે પોતાના વતન વલસાડને છોડીને અમદાવાદમાં આવે છે માસીને ત્યાં અનાયાસે શિક્ષિકા તરીકેની અને ટ્યુશનની નોકરીમાં તેને શાળાએ જતા બસમાં એક કર્મચારી બેંકના એના 5 રૂપિયાના ભાડાના ખર્ચને આપે છે અને એની સાથેનો નવો સંબંધ શરૂ થાય. જોઈએ આ મિત્રતા અને શ્યામ સાથેના પોતાના કેટલાક કુમાશ ભર્યા લાગણી ભર્યા સંબંધો, આ બંનેમાંથી કોણ જીતે છે, અને એ માણવા માટે આ વિરામ બાદ તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીનાક્ષીને ખૂબ રાહતની લાગણી થઈ. શું તમે શાળામાં કોઈને ઓળખો છો? મીનાક્ષીએ પેલા આગંતુક બેંકના કર્મચારીને આ સવાલ પૂછ્યો. તેમણે સ્મિત કરતા કહ્યું, તમે ત્યાંના સંસ્કૃત શિક્ષક મનહરલાલને જાણો છો? હું તેમને બહુ સારી રીતે જાણું છું. ખરેખર? ક્યારથી વળી? સામે મીનાક્ષીએ પૂછ્યું. અરે વર્ષોથી. જો હું આવી ન શક્યો હોત તો તેમની સાથે પણ મેં આ પૈસા પાછા મોકલાવ્યા હોત. આલ્યો, બાકીનું પરચુરણ આ કવરમાં મૂક્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજી એઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથા ડોલર વહુ. ઘણો આભાર, મીનાક્ષીએ કહ્યું અને કવર લઈ લીધું. બસમાં બેસીને તેણે કવર ખોલ્યું તો જોયું કે ગિરીશે પૂરેપૂરા 100 રૂપિયાનું પરચુરણ મૂક્યું હતું. પેલી ટિકિટના પૈસા બાદ કર્યા નહોતા જે તેણે બસમાં આપ્યા હતા. એક રાત

રાત્રે શાકભાજી કાપતા કાપતા ઇન્દુમાસી બોલ્યા, આ રવિવારે મીનાક્ષી ટ્યુશનમાં રજા રાખજે. કેમ માસી? છોકરાના કુટુંબે કહેણ મોકલ્યું છે, તેઓ આવીને આ રવિવારે તને જોવા ઈચ્છે છે. એ લોકો વલસાડના નથી, તેઓ અહીં અમદાવાદ જ રહે છે. તને શું લાગે છે આ બાબતમાં? તેમના પતિ રમણલાલે ટૂંકમાં જ આ મુદ્દો કહ્યો. મહત્વનું એ છે કે છોકરો સારો હોવો જોઈએ, પછી તે વલસાડનો હોય કે અમદાવાદનો, શું ફેર પડે છે? વરની પસંદગીમાં વળી એટલું બધું ચીબાવલા બનવાનું કે ડોળ કરવાનું શું હોય? હે, બોલો ને ભલા. મીનાક્ષી જાણતી હતી કે તેઓ એમ જ ઈચ્છતા હતા કે તેને વિવાહ જેટલા જલ્દી થાય તેટલું સારું. તરત જ તેણે કહ્યું, માસા, તમારી વાત તો સાચી જ છે. પછી શું ખરેખર એ વ્યક્તિ આવ્યો હશે કે પછી કોઈ જાણીતો વ્યક્તિ હશે? આ સવાલો તમારા મનમાં પણ અત્યારે એકદમ ઉમટવા લાગ્યા છે, પણ એનો જવાબ મળશે આ વિરામ બાદ. ત્યાં સુધી મારી સાથે એટલે કે આરજે એઆર સાથે જોડાયેલા રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હિન્દુ માસીએ તો વાત ચાલુ રાખતા કહ્યું, છોકરો એક બેંકમાં ક્લાર્ક છે, એ લોકો કંઈ બહુ ધનવાન નથી. મેં સાંભળ્યું છે કે તેમનો મોટો દીકરો અમેરિકા છે, પણ તે હજી 2 વર્ષ પછી જ પાછો ફરી શકે તેમ છે, તેથી તેઓ હવે બીજા દીકરાના લગ્ન લેવા તૈયાર થયા છે. તેમને એક દીકરી પણ છે, એ પરણી જાય પછી તેમને માથે કશો જ બોજ નહીં રહે. મને આશા છે કે તું કોઈ એન્જિનિયર કે મોટા ઓફિસરને પરણવા માટે જીદ નહીં કરે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં આ નવલકથા જેનું નામ છે ડોલર વહુ, અને મારા સ્વરમાં એટલે કે આરજે એઆરના સ્વરમાં. ના માસી, મારે એવી કોઈ માગણીઓ કરવી નથી, અને આ કુટુંબ ધનવાન નથી તો તેની પણ મને કોઈ

ચિંતા નથી, જો જરૂર હશે તો હું મારી નોકરી ચાલુ રાખીશ, મને તો કેવળ સંતોષ જ જોઈએ છે. મીનાક્ષીની જે પોતાની આંતરિક ભાવના હતી તે જ તે વ્યક્ત કરી રહી હતી, એ ભાવના જેમાં તે પ્રામાણિકતાથી શ્રદ્ધા પણ રાખતી હતી. મીનાક્ષીને બસમાં જોયા પછી અને એ વાત જાણ્યા પછી કે તે પણ એ જ શાળામાં કામ કરી રહી હતી જ્યાં તેના પિતા હતા, ગિરીશને એકદમ જ પરણવાના કોડ ઉપડ્યા હતા. આમ તો નીલાબાએ કંઈ ગિરીશના લગ્ન માટે કદી વિચાર કર્યો જ નહોતો, પણ શ્યામનો પેલો પત્ર આવ્યો પછી પોતાનો વિચાર બદલવાની તેમને ફરજ પડી હતી. તેણે ચોખ્ખું લખ્યું હતું, મને તો ગ્રીન કાર્ડ મળતા 2 વર્ષ લાગશે, તો એટલા સમયમાં તમે લોકો ગિરીશને કેમ ન પરણાવી દો. આથી જ હવે નીલાબાએ ગિરીશ માટે માંગા સ્વીકારવા માંડ્યા હતા. જો કે ગિરીશને આ વિચારને ગંભીરતાથી લીધેલો જ નહીં, પણ હવે મીનાક્ષીની મુલાકાત થઈ ત્યારે તેણે પોતાના પિતાને લાગલું જ પૂછ્યું, બાપુ શું તમારી શાળામાં એક મીનાક્ષી નામની છોકરી કામ કરે છે? અને એનો જવાબ શું હશે એ તમે એને હું કલ્પી શકીએ છીએ, પણ સાચે જ શું જવાબ છે એ જાણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હા, ગિરીશના પ્રત્યુત્તરમાં એના પિતાએ કહ્યું, બહુ દેખાવડી છે, જાણે એક દેવી જ જોઈ લ્યો, બહુ સારી પણ છે, ખરેખર આપણા જ ગોળની છે, પણ છે વલસાડ. મનહરલાલે કહ્યું નહીં, પણ

તો ત્યારે પત્નીને કહ્યું, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નીરા, આજે મેં બંને જણાને બસમાં વાતો કરતા જોયા. મીનાક્ષી ખરેખર સરસ છોકરી છે, હું તેને સારી રીતે ઓળખું છું. તેના માતા પિતા હવે આ દુનિયામાં નથી. પોતાના કોઈ સગા સાથે તે અમદાવાદમાં રહે છે. આપણે વાત ચલાવીએ? જો આપણે લગ્નનું કહેણ મોકલીએ તો તેઓ એમ વિચારશે કે આપણામાં કોઈ ખામી છે. લગ્ન લાયક કુંવારા છોકરાની અભિમાની માએ ઉત્તર આપ્યો, તેમનું જ માગું, અહીં આવવા દો ને, તેમને જ માગું નાખવા દો, પછી આપણે જોઈશું શું થાય છે તે. પણ આમ તો તે રુજુ હૃદયની જ સ્ત્રી હતી, તેથી નીલાબાને વિચાર આવ્યો, તેના તરફથી માગું નાખશે કોણ? પોતાની પત્નીને સારી પેઠે ઓળખતા મનહરલાલે તેના આ વિરોધને અવગણ્યો અને ઇન્દુ માસીને કહેણ મોકલી આપ્યો. અને એ કહેણના જવાબમાં તો રવિવારે એ જોવા આવવાના હતા. શું થશે એ વાતોને હું તમને કહેવાનો છું, પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આમ છોકરી જોવાનો કાર્યક્રમ ગોઠવાયો. ગિરીશની ઈચ્છા છોકરી જોવાની નહોતી. જતા પહેલા સુરભીએ તેને ચીડવ્યો, ભાયા હજી હમણાં સુધી તો આપણા ઘરમાં એક જ શિક્ષક હતા, હવે આપણે ત્યાં બબ્બે શિક્ષકો થશે. છોકરી જોયા વિના હું તારી વાતે કેવી રીતે સંમત થાઉં? મેં સાંભળ્યું છે કે તે છોકરી બાપુની શાળામાં જ કામ કરે છે. ખરેખર? એનું નામ શું? મીનાક્ષી દેસાઈ.

તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથા આરજે એઆરના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ગિરીશ તો ખૂબ જ ખુશ થઈ ગયો. પહેલી જ મુલાકાતથી આ ખૂબસૂરત સ્વમાની છોકરી માટે એક વિશેષ લાગણી તેને થઈ આવી હતી. પણ તેને ફરીવાર કે વારંવાર મળવું સરળ તો નહોતું, અને આમ હજી તો તેની સાથે અછડતી જ ઓળખાણ હતી ને. અરે મીનાક્ષી, અહીં આવતો અને થોડો નાસ્તો લેતી આવજે. આવી રીતે બોલાવાયેલી મીનાક્ષી નીચું માથું રાખતી બહાર આવી. બેટા, અમારે માટે એક ભજન ગાઈશ? મનહરલાલે મીઠા સ્વરમાં કહ્યું. તેણે મોં ઊંચું કરી અને ગિરીશ સામે જોયું. એક શરમાળ સ્મિત આવ્યું અને પછી એક ભક્તિભાવપૂર્ણ ભજન ગાવા લાગી. નીલાબા અને સુરભિ બંનેને મીનાક્ષી ખૂબ ગમી. રમણલાલે તો ખૂબ જ સ્પષ્ટતાથી મનહરલાલને કહ્યું, સર, મીનાક્ષી પાસે વલસાડમાં એક ઘર છે જે તેના લગ્ન માટે બાજુ પર મૂકી રખાયું છે. જો તમારો નિર્ણય અમને તુરંત જ જણાવશો તો તેના વેચાણ માટે અમે કંઈક વ્યવસ્થા કરી શકીશું. ઇન્દુમાસીએ ઉમેર્યું, મને નથી લાગતું કે મારે તમને જણાવવું પડશે કે મીનાક્ષી કેવી સારી છોકરી છે. તમે તો શાળામાં તેને દરરોજ જુઓ જ છો, તો બને તેટલું વહેલું તમે જણાવો તો તમારો ઘણો આભાર માની. એક લગ્ન લાયક કુવારા છોકરાની માતાના અભિમાનમાં જબોળાઈને નીલાબાએ કહ્યું, અમે તમને આ બાબતે કાલે જ જણાવી દઈશું. અને પછી જવાબ શું હતો? મારે તમારે સૌને જાણવો છે, પણ આ માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્યામ નેબ્રાસ્કા ઓમાહામાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયો. તેણે ગ્રીન કાર્ડ માટે હવે અરજી પણ કરી દીધી. વકીલે તેને કહ્યું, એ કહેવું તો મુશ્કેલ છે કે આ વિધિ પૂરી કરતા કેટલો સમય લાગશે. કદાચ તરત પણ મળે, નહીં તો વર્ષો પણ લાગે. હવે તો લગભગ 2.5 વર્ષ વીતી ગયા છતાં શ્યામ હજી ગ્રીન કાર્ડ મળવાની રાહ

જોતો હતો તેને પોતાનું કુટુંબ અને ભારત ખૂબ જ યાદ આવતા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. તેવા પણ કેટલાક લોકોને સારી રીતે જાણતો હતો જેમને ગ્રીન કાર્ડ મળી ગયા હતા. આ ગ્રીન કાર્ડ મળતાની સાથે તેઓ ભારત પાછા ગયા. ત્યાં 30 દિવસમાં 30 કન્યાઓ જોઈ લીધી અને આ બધા સરકસ પછી એક અઠવાડિયાની અંદર તેમાંની કોઈ એક કન્યા સાથે ઘડિયાળ લગ્ન પણ કરી લીધા. એટલું તો ખરું કે તેમણે આ કન્યાઓને રૂબરૂ મળવા જેટલો પ્રયત્ન તો કર્યો હતો. બાકી અહીં તો એવા પણ કોઈ કોઈ હતા જેમણે માત્ર કન્યાઓને ફોટા જ જોઈ કે વિડીયો જોઈને પણ લગ્ન કર્યા હતા. અત્યાર સુધીમાં શ્યામનો અમેરિકાની જીવનશૈલી પ્રત્યેનો મોહ અસરવા લાગ્યો હતો. પહેલા તેને જે કોઈ સગવડો ખૂબ જ અભિભૂત કરી દેતી હતી તે બધીને તે હવે સામાન્ય ગણવા લાગ્યો હતો. હવે તેને એકલતા વધુ ને વધુ સતાવતી હતી. પરણવાની તેને હવે તાલાવેલી જાગી હતી. પહેલા તો અમેરિકામાં કામ કરવાની બાબતે, ડોલરમાં કમાવાની બાબતે અને ગ્રીન કાર્ડ મેળવવાની બાબતે જ તે ગૂંથાઈ ગયો હતો. બીજા કોઈ વિચારો માટે તેને મગજમાં કોઈ સ્થાન ન હતું. પણ હવે જ્યારે તેને આ દેશમાં જીવનનો ક્રમ વ્યવસ્થિત રીતે ગોઠવાતો લાગ્યો, એક ધોરણ તેને મળી ગયું, તો હવે લગ્નનો વિચાર તેના મનમાં જ તાલાવેલી ઊભી કરે તો એમાં નવાઈ નથી. તેને મીનાક્ષી યાદ આવી અને તે ખરેખર તેને ખૂબ ગમી પણ હતી. જ્યારે તેને લગ્નની કોઈ યોજના ન હતી ત્યારે મીનાક્ષીને તે ખરેખર તદ્દન સાવ ભૂલી જ ગયો હતો અને હવે યાદ આવી હતી. શું થયું હશે મીનાક્ષીનું એ પણ તો તમારે ને મારે આ નવલકથાના ભાગમાં જ જાણવાનું છે. આ માટે તમે મારી સાથે જોડાયેલા રહો. વિરામ બાદ હું પાછો આવું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આમ તો વલસાડમાં પણ તેણે પોતાના મનની વાત તો રજૂ કરી જ ન હતી. તેને એમ પણ લાગ્યું હતું કે તેની લાગણીનો કદાચ પ્રતિભાવ ન મળે. હવે તે મીનાક્ષીનો વિચાર કરવા લાગ્યો. તે અત્યારે શું કરતી હશે? શું તેના લગ્ન થઈ ગયા હશે? કદાચ ન પણ થયા હોય. તેને કુટુંબની તેની આર્થિક સ્થિતિ જોતા એ સંભવ જણાતું નહોતું. તો શું તે ક્યાંક નોકરી કરતી હશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન પર ડોલર વહુ નવલકથાના અંશો અને જેના રચયિતા લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. એક રાત્રે શ્યામને વિચાર આવ્યો. તેણે પોતાના તેના એટલે કે મીનાક્ષી પ્રત્યેની ભાવનાને એક પત્ર વડે રજૂ કરવી જોઈએ. પણ પછી તેને પાછી ચિંતા થઈ. તે મારા માટે શું વિચારશે? પણ પત્ર લખવામાં વળી શું નુકસાન થશે? છેવટે તેના અવલોકનો અને તેના આવેશનો તકેદારી ઉપર વિજય થયો અને તેણે લખ્યું, પ્રિય મીનાક્ષી, મારો પત્ર જોઈને તને આશ્ચર્ય થશે. હું જાણું છું, પ્લીઝ મારી વાતને ખોટી રીતે લેતી નહીં. હું જે તને કહેવા ઈચ્છું છું તેના ઉપર વિચાર કરજે. છેલ્લા 2.5 વર્ષથી હું અમેરિકામાં છું. મને તું ખરેખર ખૂબ ગમે છે અને હું તારી સાથે લગ્ન કરવા ઉત્સુક છું. જો તું પણ મને પસંદ કરતી હોય અને મારી સાથે લગ્ન કરવામાં તને કશો વાંધો ન હોય તો શું તું હજી થોડો વખત મારે ખાતર રાહ જોશે? હું તત્કાલ તો ભારત પાછો ફરી શકું તેમ નથી, કારણ કે હજી મને ગ્રીન કાર્ડ મળ્યું નથી અને તેને માટે હજુ થોડો સમય લાગી શકે છે. જો તું રાહ જોવા અને મારી સાથે લગ્ન કરવા રાજી હોય તો તરત જ મને ઉપરના સરનામે પત્ર લખીને જણાવજે. જો તું મારા પ્રસ્તાવને નકારી પણ દઈશ તો પણ હું તને ખાતરી આપું છું કે સહેજે ગુસ્સો કરીશ નહીં. તને પસંદગી કરવાની સ્વતંત્રતા છે જ. ત્યારે તારે ત્યાંના બધા વડીલોને મારા પ્રણામ પણ કહેવાના અને તારો એ જ શ્યામ. પત્ર લખાઈ ગયો. હવે શું થશે? એ વાતની અધીરાઈ આ વિરામ બાદ હું કહીશ. તમે અધીરાઈપણાથી એ જાણવા માટે ફરી જોડાજો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

ઘણા બધા દિવસો વીતી ગયા, પણ મીનાક્ષીનો કશો પ્રત્યુત્તર આવ્યો નહીં. શું કોઈ બીજાના હાથમાં તે પત્ર પડ્યો હશે, જેણે તે વાંચી લીધો હશે? જો એમ થયું હોય તો તેની પ્રતિષ્ઠાને જે ધક્કો લાગ્યો હોય એ બાબતમાં પોતે અમેરિકા રહ્યા પછી જુદી જુદી દ્રષ્ટિએ મૂલવતો પણ થયો હતો. પણ ભલે થયો હોય ધક્કો, પણ વલસાડમાં તો લોકોનો અભિગમ જુદો જ હોય ને. પોતાની મૂર્ખાઈ માટે તેને પોતાને જ શરમ આવી. નકામી કોઈ નિર્દોષ સ્ત્રી માથે વગોવણી આવશે તો? છેવટે એક દિવસ એક કાગળ આવ્યો ખરો, પણ એ તો એ જ કાગળ હતો જે તેણે મોકલ્યો હતો. તેને ઉપર ટપાલ ખાતાએ નોંધ લખી હતી કે જે વ્યક્તિ માટે આ પત્ર હતો તે આ સરનામે રહેતી નથી. પત્ર ફાડી નાખીને શ્યામે પોતાના દિલના સ્વપ્નને પણ ફાડી નાખ્યું. તમે ને હું જાણીએ છીએ, શ્યામ ક્યાં જાણતો હતો કે મીનાક્ષી તો અમદાવાદમાં છે. એના ભાઈ ગિરીશ સાથેના લગ્નની વાત પર આપણે અટક્યા હતા. એ વાતનું શું થયું એ પણ તમારે જાણવું છે, પરંતુ એ આવતા એપિસોડમાં આપણે આ વાતને માણીશું. સમય થયો છે અલવિદા કહેવાનો. તમારા અભિપ્રાય આ નવલકથા કેવી લાગે છે, રેડિયો પર શું સાંભળવા ઈચ્છો છો? સમુદાયિક રેડિયો સ્ટેશન છે તો તમારા વિચારોને મહત્વ આપવામાં આવશે. આ માટે તમે 95-12-96-88 પર વોટ્સએપ કરો, ટેક્સ્ટ અથવા તો તમારા વોઇસ મેસેજમાં રેકોર્ડ કરીને મોકલી આપો. આ સિવાય એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે ઈમેલ radiopalanpur@gmail.com પર તમે રેડિયો પાલનપુર સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સમાં લખીને પણ તમે શોધી અમારા એકાઉન્ટ પર DM અને સંદેશાઓ મોકલી શકો. આ સિવાય રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતમાં એ બિંદુને કેન્દ્રિત કરીને તમે અમને સાંભળી શકો છો ઇન્ટરનેટના માધ્યમથી. ગૂગલ પ્લે સ્ટોર પરથી તેમજ આઈફોન હોય તો આઈટ્યુન સ્ટોર પરથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી વિશ્વના કોઈપણ ખૂણામાં ઇન્ટરનેટના માધ્યમથી અમને સાંભળી પણ શકો અને બીજા મિત્રોને અમારી વાતો સાંભળવા માટે કહી શકો છો. તો અલવિદા દોસ્તો, ફરી મળીશું 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95129688 95129688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95129688 95129688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: દિલ સે ચાહને કી મુજે સજા દેતે હો, મેં રોતા હું ઓર તુમ ફસા લેતે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

90.4 FM રેડિયો પાલનપુર પર શ્રોતા મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા કમ્યુનિટી રેડિયો સ્ટેશન પર. આપણા શહેરમાં વસતા તમામ સમુદાયને વાચા આપી શકાય એવો આપણો એક નાનકડો પ્રયાસ હોય છે. આપણા શહેરની અંદર જેમ દૂધમાં સાકર ભળી જાય, એમ કેટલાય સમુદાયો અને કેટલાય પ્રાંતોમાંથી આવતા લોકો અહીં રોજીરોટી માટે આવીને વસે છે અને એમની સંસ્કૃતિ સાથે આ શહેરની સંસ્કૃતિમાં એ ભળી ગયા છે. આવો જ એક સમુદાય છે એટલે પંજાબથી આવતા આપણા પંજાબી મિત્રો, એટલે રેડિયો પાલનપુર તેમના માટે લઈ આવ્યા છે પંજાબી ફોકનો ખજાનો. અને ત્યાંની માટીની સોંધીસી ખુશબુ તો ન લાવી શકીએ, પરંતુ ત્યાંના લોક સંગીતને, ત્યાંના ગીતોને પીરસીને તેમને પણ અહીં આપણામાં આપણે પ્રેમથી ભેળવી દઈએ. તો શ્રોતા મિત્રો, આ શ્રેણીમાં આપણે સાંભળીશું પંજાબી લોકગીતો અને પંજાબી ગીતોની મહેફિલ. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. પાંચમા ભાગમાં તમારું સ્વાગત છે. પ્રિય લ્યુસી ટ્રેનમાંથી ઉતરીને લખવો શરૂ કરેલો તે અધૂરો પત્ર આજે 2 મહિના પછી પૂરો કરવા બેઠું છું. વચ્ચે પ્રોફેસર સાહેબને મેં મોકલેલ ડાયરીના ઉતારાઓ તે પણ વાંચ્યા હોય તો સારું. આ પત્ર આજે લખવાનું યાદ આવ્યું તેના કારણમાં આગળ વર્ણવ્યું છે તે શ્વાનમંડળ જેવા ચિત્રનું પુનઃદર્શન છે. હું જ્યાં બેઠો છું ત્યાં લખ્યું છે સોબદરા બાગાન, પછી બીતુબંગા અને નીચે પેલા ટપકા. બીતુબંગાને તો તું હવે ઓળખતી હોઈશ તેમ માની લઉં છું. સોબદરા બાગાન એટલે એક પરમ સૌંદર્યમય રાજકુમારી, શ્રી કૃષ્ણની બહેન, સુભદ્રાનો બાગ. એ દ્વારિકામાં હોવો જોઈતો હતો, પણ અહીં છે ત્યાં બીતુબંગાની કલ્પનાને કારણે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

જીતુ બંગાને તો તું હવે ઓળખતી હોઈશ તેમ હું માની લઉં છું. શોભધરા બાગાન એટલે પરમ સૌંદર્યમય રાજકુમારી શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાનો બાગ. એ દ્વારિકામાં હોવો જોઈતો હતો, પણ અહીંયા છે બીતુ બંગાની કલ્પનાને કારણે. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. અમારા કેન્દ્રથી એકાદ માઇલ દૂર એક નાનકડું ચર્ચ છે. પાદરી થોમસ નીચે તળેટીમાં રહે છે. હું અહીં ફરવા આવું ત્યારે ક્યારેક થોમસ મળે તો હું તેની સાથે ચર્ચના પગથિયે બેસું છું. ચર્ચથી થોડે નીચે ઉતરતા એક તળાવડી પાસે બીતુબંગાનો સર્જેલો આ શોભધરા બાગાન. અહીંથી દૂર દૂર સુધી ટેકરીઓની હારમાળા જોઈ શકાય છે. તું તો આ સ્થળનું સૌંદર્ય જુએ તો તસવીરો ખેંચતી જ રહે. પેલા ટપકાનું ચિત્ર તે બીતુબંગાનું પોતાનું પરિચય ચિહ્ન હશે તેમ માનું છું. તેઓ આવું ચિહ્ન શા માટે કરે છે મેં પૂછ્યું નથી. હવે બીજી વાર એ ચિત્ર જોયા પછી પૂછવાનું મન થાય છે. જે જાણીશ તે તને લખીશ. પત્ર પૂરો કરીને હું પાછો જવા નીકળ્યો. સાંજ ઢળતી હતી. થોડી વારમાં અંધકાર ઉતરી આવશે. આશ્રમે પહોંચીને સીધું રસોડે જવું પડશે. હું જરા ઉતાવળે ચાલ્યો. ત્યાં સામેથી બીતુબંગાને આવતા જોયા. ક્યાં ઉપડ્યા બેઉ જણ? મેં પૂછ્યું. બાગાન. બેઉએ જવાબ આપ્યો. હું વધુ કંઈ પૂછું તે પહેલાં તે આગળ નીકળી પડ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો આરજે અંજલિની સાથે.

સંધ્યા ઢળતા હું ઘરે પહોંચ્યો. મારા વાંસની દિવાલો અને લીંપણવાળા સુઘડ ઘરમાં આવીને મેં પત્ર કવરમાં મૂકીને સરનામું કર્યું. આવતીકાલે સવારે સ્ટેશને જતા કોઈ સાથે ટપાલ મોકલાવી દઈશ તેવું વિચારીને પત્ર સાચવીને મૂક્યો. અંદરના ઓરડામાં જઈને મારી થાળી લઈ હું રસોડા તરફ જવા નીકળ્યો. વચ્ચે કેન્દ્રની ઓફિસ, તેની પેલી તરફ સુપરિયાનું વાસ, લીંપણવાળું ઘર. સુપરિયા બહાર બેસીને કંઈક વાંચતી હોય તેવું લાગ્યું. મને જતું જોઈને તે ઊભી થઈ, બત્તી બુજાવી અને વાસણ લેવા અંદર ગઈ. વાંસના કુટીર ઉદ્યોગોમાં કામ કરતા આદિવાસીઓ હાથ પગ ધોઈને ઘરે જવાની તૈયારી કરતા હતા. પેલી તરફ હાથ કાગળનું કારખાનું તો ક્યારનું એ બંધ થઈ ગયું છે. હું રસોડે પહોંચ્યો ત્યાં પાછળ જ સુપરિયા આવી. આપણે સૌથી પહેલાં છીએ, તે બોલી અને રસોડામાંથી તપેલા ઉચકીને ઓટલા પર મૂકતી કમળા ડૂસીને કહ્યું, બીજા તારા બેલ પાડવાની રાહ જોતા હશે. કમળાને ભોજન તૈયાર હોવાની સૂચના આપતી ઘંટી વગાડી. થોડી વારમાં દસેક આદિવાસીઓ આવી પહોંચ્યા. બાબરીઓ, ઝુરકો, પુરિયા, રામબલી, મીઠીઓ બધા આવીને અમારી પાછળ લાઈન સ્વરૂપા. કમળા માંદી હોય તેમ વારે વારે સાડલાના છેડાથી નાક સાફ કર્યા કરતી. મને સૂગ અને ચીડ ચડ્યા. સુપ્રિયાએ કહ્યું, કમળા કાલે તું રસોઈ ન કરીશ. હું રામબલીને કહું છું કે એકાદ દિવસ રસોડું પણ સંભાળે, તું દવા લઈને આરામ કરજે. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

મહિનાથી મેં ખાસ કશું કામ કર્યું નથી, જમતા જમતા મેં સુપ્રિયાને કહ્યું, સિવાય કે તમારું મધ કેન્દ્ર સંભાળ્યું. એ તો કર્યું ને, સુપ્રિયા હસીને બોલી. તમે આવ્યા પછી મધ વધારે જમા થાય છે. અમારામાં આવું બને ત્યારે માણસના પગલાં સારા છે તેમ કહેવાય. મધનું વજન કરીને વાસણો ભરતા વાર લાગે છે, વળી થોડું બગડે પણ છે. આપણે કોમ્પ્યુટરાઇઝ વજન કાંટું અને બોટલ ભરવાનું મશીન વસાવી ન શકીએ? મેં અમસ્તુ પૂછ્યું. સુપ્રિયા એકદમ ચમકી હોય તેમ મારા સામે જોઈ રહી. તેના મુખભાવ જોતાં મને લાગ્યું કે તે કંઈક ઊંડા વિચારમાં પડી ગઈ છે. ધીમેથી તે બોલી, વસાવી શકાય, પણ હમણાં તેની જરૂર નથી લાગતી. ભોજન પૂરું થયું ત્યાં સુધી તે કંઈ બોલી નહીં. અમે સાથે જ કુંડી પર જઈને થાળી સાફ કરી પછી ઘર તરફ પાછા જતા હતા ત્યારે સુપ્રિયાએ કહ્યું, મારે હીર નિટોલા જવું છે, તમે સાથે આવો તો વચ્ચે શાસ્ત્રી કાકાને મળી લઈએ. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: તમને મળવું જરૂરી છે? મેં પૂછ્યું. શાસ્ત્રી કાકા એટલે ગુપ્તાજીના ગણિત શાસ્ત્રી જ હોઈ શકે અને તેમને મળવું મને જરૂરી લાગતું ન હતું. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ લિખિત તત્વમસી. તમે આવવાના છો તે જાણીને તેમણે તમને મળવાની ઈચ્છા દર્શાવેલી. એ વડીલ છે અને સંસ્થાના મૂળ સ્થાપકોમાંના એક છે. સુપ્રિયાએ મારા મનોભાવ જાણી ગઈ હોય એ રીતે જવાબ આપ્યો. જઈશું, મેં કહ્યું. તમે કહો ત્યારે. હમણાં તો મારે જબલપુર જવું પડે તેમ છે, સુપ્રિયા બોલી. મારે મધ ઉછેર કેન્દ્રો સ્થાપીને આદિવાસીઓને કામ મળે તેવું ગોઠવવું છે, તે પછી આપણે જઈ આવીએ. હું જઈ શકું જબલપુર? મેં પૂછ્યું અને ઉમેર્યું, આમે મારે બીજું કામ નથી. શહેરમાં જવાની ઈચ્છા તો મને જ હતી. ભલે, સુપ્રિયાએ કહ્યું. અમે ઘર પાસે પહોંચ્યા. સુપ્રિયા પગથિયું ચડીને અંદર જતી હતી અને મેં કહ્યું, આ કમળાને નિવૃત્ત થવું જોઈએ એવું નથી લાગતું? અચાનક સુપ્રિયા થંભી ગઈ. ત્યાં પગથિયા ઉપર જ ઊભી રહીને પાછી ફરી મારા સામે જોઈને પૂછ્યું, કેમ? તેની નજરમાં પોતાના અધિકાર ક્ષેત્રમાં મારા અનધિકાર પ્રવેશની નોંધ લેવાયનો ભાવ હું જોઈ શકું તેટલો સ્પષ્ટ હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: કેટલી સી બાત

થાકી જાય છે, મેં અચકાઈને કહ્યું. ને રસોઈ પણ અને સ્વચ્છતા જાળવી શકતી નથી. જુઓ ને, તે પોતે જ કેટલી ગંદી અને બીમાર જેવી દેખાય છે. આજે તેનું કામ આપણને બીજાને સોંપવું પડ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. સુપ્રિયાના મોં પર વેદનાની જાય પસાર થઈ ગઈ. તે કંઈ બોલ્યા વગર મારા સામે જોઈ રહી. તેની મૌન રહેલી જોઈને મારી હિંમત વધી. મેં આગળ કહ્યું, જેની પાસેથી આપણે તેની બુદ્ધિનું, તેની આવડતનું, અનુભવનું કામ લેવાનું ન હોય તેવા માણસોને 40-42 વર્ષથી છૂટા કરી યુવાનોને કામ પર લેવા જોઈએ તો આપણને શ્રમ સસ્તો પડે. કમળા તો 60 વર્ષની થવા આવી. સંસ્થાને આર્થિક રીતે આવા માણસો ન પોષાય. જવાબમાં સુપ્રિયા સહેજ હસી. તેની આંખો ચમકી અને મને કલ્પના પણ ન હોય તેવા શબ્દો તેણે મને કહ્યા. સંસ્થામાં પોતાની રસોઈ જાતે કરી લેવાની છૂટ છે. હું સમસમી ગયો. સુપ્રિયા પાછી ફરીને ઘરમાં જતા કહેતી ગઈ, જબલપુર જઈ આવો, પછી કમળાને અક્ષર જ્ઞાન તમારે આપવાનું થશે. મારે એને ભણાવવી હતી પણ કામ આડે હું ન કરી શકી. તમે કરી શકશો. અને અંદર ચાલી ગઈ. તમે સાંભળી રહ્યા હતા ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. એના 5મા એપિસોડમાં આપણે હતા. નેક્સ્ટ ટાઈમ આપણે જલ્દીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: પાલનપુર.
1: આજકાલ શાળાઓમાં સ્કૂલ ચાલતી હોય ત્યારે છેલ્લા પિરિયડમાં બાળકોને એમ થાય કે ક્યારે સ્કૂલ પતે અને ક્યારે આપણે જઈએ. પણ વિચારો, એક એવી શાળા કે જ્યાંથી બાળકોને ઘરે જવાની જ ઈચ્છા ના થાય. માનું છું કે આ વિચાર બહુ કાલ્પનિક લાગી રહ્યો છે, પણ આવી જ એક શાળાની વાત તેત્સુકો કુરોનિયાગી દ્વારા કરવામાં આવી છે પોતાની પુસ્તક તોતો ચાનમાં, જેનું ગુજરાતીમાં અનુવાદ કર્યું છે રમણલાલ સોની. નમસ્કાર, હું છું પ્રિયંકા અને તમે મારા સ્વરમાં સાંભળી રહ્યા છો પુસ્તક તોતો ચાન, કે જે આજના આધુનિક યુગમાં જે શિક્ષણ ચાલી રહ્યું છે એ શિક્ષણમાં શાળા કેવી હોવી જોઈએ અને બાળકોને કેવી શાળા ગમશે એની ઉપર બહુ મોટો પ્રભાવ છોડે છે. કોઈમાં જે ટ્રેનમાંથી એ બંને જીઉગા ઓકા સ્ટેશન ઉતર્યા, માએ તોતો ચાનનો હાથ પોતાના હાથમાં લીધો અને ચાલવા માંડ્યું. તોતો ચાન આ પહેલાં ક્યારેય ટ્રેનમાં બેઠ

ન હતી, એટલે બહાર નીકળતી વખતે આવી મહામૂલ્ય ટિકિટ આપવાનું તેને જરાય ન ગમ્યું. ટિકિટ એને હાથમાં બરાબર દબાવીને રાખી. આ ટિકિટ મારી છે, હું રાખી લઉં? ટિકિટ કલેક્ટરે તેને પૂછ્યું. ના, એવું તો ન કરાય. ટિકિટો ભેગી કરનારની પાસે તો ટિકિટોનો ડબ્બો ભરેલો હતો. એ બતાવીને તોતોચાન કહે, આ બધી ટિકિટો તમારી છે? પેસેન્જરો પાસેથી ટિકિટો લેતા લેતા પેલા અધિકારીએ કહ્યું, ના, એ બધી તો સ્ટેશનમાં આપી દેવાની છે. ટિકિટોના ડબ્બા પર એક લાલચભરી નજર નાખીને તોતોચાને કહ્યું, તો મોટી થઈને હું બી આ ટિકિટો લાવવાનું કામ કરીશ. ટિકિટ કલેક્ટર હવે જરા ધ્યાનથી તોતોચાન સામે જોયું અને કહે, મારે પણ એક નાનકો છે, એને પણ સ્ટેશનમાં કામ કરવાનું મન થાય છે, તો તમે બંને એક સાથે કામ કરી શકો છો. તોતોચાન જરાક બાજુએ ખસીને ટિકિટવાળા સાહેબની સામે બરાબર જોયું. ચશ્મા અને ગોળ મટોળ ચહેરો એ માણસ એને બહુ ભલા લાગ્યા. એણે કમર ઉપર હાથ મૂક્યા અને આ વાત પર થોડો વિચાર કરી લીધો.

મને તમારા નાનકા સાથે કામ કરવામાં જરાય વાંધો નથી. હું જોઈશ, પણ હાલ તો હું બહુ કામમાં છું. મારે મારી નવી સ્કૂલમાં જવાનું છે. મા પાસે દોડી જતા એને મોટેથી કહ્યું, હું ટિકિટો વેચનાર જ બનીશ. એની માને કશું આશ્ચર્ય ન થયું, છતાં એણે કહ્યું, મને વળી એમ હતું કે તું તો જાસૂસ બનવા માંગે છે. તો ચાન માનો હાથ પકડીને ચાલવા લાગી. એને યાદ આવ્યું કે ગઈકાલ સુધી તો એને સાચે જાસૂસ જ બનવું હતું, પણ આ આખો ડબ્બો ભરેલી ટિકિટોનો કારોબાર સાંભળવો એમાં પણ કેટલી મજા આવે. વાત છે એક નાના બાળકની કે જ્યાં એના સપના રોજે રોજ બદલાય છે. એને આજુબાજુમાં દેખાતી દરેક વસ્તુ લાલચમાં મૂકે છે અને એમ થાય છે કે આજે હું આ બનીશ અને આજે હું તે બનીશ. આપણા જીવનમાં બી દરેક ક્ષણ એવી આવે છે કે જ્યાં આપણે વિચારીએ છીએ, આજે હું જાસૂસ બનીશ, આજે હું બિઝનેસમેન બનીશ, આજે હું ડૉક્ટર બનીશ, પણ બનીએ તો એ જ છે કે જે નિયતિએ નક્કી કરી છે. શું થાય છે તોતોચાનની નવી શાળામાં? શા માટે તોતોચાન નવી શાળામાં જઈ રહી છે પોતાની જૂની સ્કૂલ છોડીને? આ બધું જ જાણીશું એક નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

માં હું એવી ટિકિટ વેચનાર ન બની શકું કે જે એક જાસૂસ પણ હોય? માએ જવાબ ન આપ્યો. ફૂલ ગૂંથણીવાળી ટોપી નીચેનો એનો ચહેરો સુંદર છતાં ગંભીર હતો. આપણે વાત કરી રહ્યા છીએ તેત્સુકો દ્વારા લખાયેલી તોત્તોચાન પુસ્તક, કે જેમાં એક આદર્શ શાળાનું ઉદાહરણ દર્શાવવામાં આવ્યું છે, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે રમણલાલે. અને તમે સાંભળી રહ્યા છો મારા, એટલે કે પ્રિયંકાના સ્વરમાં. સાચી વાત એ હતી કે માં બહુ ચિંતાતુર હતી, જો તોત્તોચાનને આ નવી સ્કૂલમાં પણ નહીં લે તો શું થશે. કૂદકા મારતી એ એકલી એકલી પોતાની સાથે જ વાતો કરતી તોત્તોચાન સામે એણે જોયું. એણે પોતાની માની ચિંતાની ખબર જ ન હતી, એટલે માને સામે જોઈને એને કહ્યું, મેં વિચાર બદલી કાઢ્યો છે. હવે મને એમ થાય છે કે પેલા નવી નવી દુકાનોમાંથી જાહેરાત કરવા માટે બધે ફરતા હોય છે ને, એ ગાવા બજાવવાવાળાની ટોળીમાં હું જોડાઈ જાઉં. નિશાસો નાખતી હોય તેવા ઉદાસ સ્વરે માએ કહ્યું, ચાલ હવે મોડું થઈ જશે, હેડમાસ્ટરજી ક્યાંના રાહ જોતા હશે, વાતો બંધ કર અને આગળ જોઈને થોડી સરખી ચાલ. થોડે દૂર એક નાનકડી શાળાનો ઝાંપો દેખાયો. માની ચિંતાનું કારણ હજુ એ જ હતું. હજુ હમણાં તો તોત્તોચાને નિશાળમાં જવાનું શરૂ કર્યું હતું અને પહેલા જ ધોરણમાં સ્કૂલમાં તેનો પ્રવેશ રદ કરી દેવામાં આવ્યો. શા માટે આ પ્રવેશ રદ કરવામાં આવ્યો? તોત્તોચાન એવી તો કેવી હતી કે પહેલા જ ધોરણમાં એનો પ્રવેશ રદ થઈ ગયો? આ જ વાત આપણે આગળ જોઈશું અને જાણીશું અને એક બાળકના મનની માનસિકતા સમજીશું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

અઠવાડિયાની જ વાત છે. તોતોચાનની વર્ગ શિક્ષિકાએ માને બોલાવીને કહ્યું, તમારી દીકરીએ તો તેના તોફાનોથી આખા વર્ગને પરેશાન કરી દીધો છે. હવે તમે એને અહીંયાથી લઈ જાઓ અને બીજી કોઈ શાળામાં દાખલ કરો. મોટો નિશાસો નાખીને એ નમણી યુવાન શિક્ષિકા બોલી, હવે આનાથી વધારે તોફાન મારાથી સહન નહીં થાય. આપણે સાંભળી રહ્યા છીએ એક નાના બાળકની માનસિકતા, અને એ બાળકની માનસિકતા શિક્ષકો કેવી રીતે સમજી શકે છે તેવી પુસ્તક તોતોચાન, અને ગુજરાતીમાં અનુવાદ કર્યું છે રમણલાલે, અને તમે તેને સાંભળી રહ્યા છો મારા એટલે કે પ્રિયંકાના અવાજમાં. એવો તો એણે શું કર્યું કે તોતોચાનને આખા વર્ગને પરેશાન કરી દીધો છે. એ બેચેન થઈ ગઈ. શિક્ષિકા બહુ અસ્વસ્થ થયેલી હતી. એ સીધી નજર ન માંડી શકી. વાળમાં આંગળીઓ ફેરવતા એણે સમજાવવા માંડ્યું, હા જુઓ, પહેલાં તો એણે ડેસ્કનું ખાનું જોર જોરથી સતત ઉઘાડ બંધ કરવા માંડ્યું. મેં કહ્યું, કશું લેવું મૂકવું ન હોય તો આ ડેસ્કને ઉઘાડ બંધ ન કરવી, એટલે પછી તમારી દીકરી મેજમાંની બધી વસ્તુઓ, પેન્સિલ, રબર, નોટબુક એક પછી એક કાઢવા અને મૂકવા લાગી, અને એ જ રીતે ધડાધડ બંધ કરવા લાગી. તમે જુઓ, અમે જ્યારે મૂળાક્ષરો લખવાનું શરૂ કરીએ છીએ ત્યારે તમારી દીકરી જોરથી ખાનું ઊંચકે છે, નોટબુક કાઢે છે અને ધડ દઈને ખાનું વાંખે છે, અને પછી પાછું જોરથી બુખોલે છે અને એમાં ડોક્યું કરે છે, પેન્સિલ કાઢે છે, વળી પાછું ધડાક દઈને બંધ કરે છે, પછી લખશે અ અને પાછું એનું એ જ થાય છે, બરાબર નથી લખાતું તો પાછું ખાનું ઉગાડશે અને રબર કાઢશે અને પાછું ધડામ દઈને ખાનું બંધ કરશે.

સંદેશ મળશે અને તેના અજુના શિક્ષક તેની વધુ શું ફરિયાદો કરે છે જોઈશું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

માને એકદમ જ છબકારો થયો. કેમ તો ચાંદ વારંવાર આ ડેસ્ક ઉગાડતી અને બંધ કરતી હશે? પહેલે જ દિવસે નિશાળમાંથી ઘરે આવી તેણે ઉત્સાહથી કહેવા માંડેલું, મારી સ્કૂલ તો બહુ જ સરસ છે. તને ખબર છે, આપણા ઘરમાં જે મેજ છે ને તેનું ખાનું ખેંચવું પડે છે, પણ અમારી સ્કૂલમાં તો મેજનું ખાનું બસ ઉચકીને ખોલવું પડે છે. ડબ્બો ખોલીએ ને એમ જ, અને એમાં પુષ્કળ વસ્તુઓ મૂકી શકાય છે. બહુ જ મજાનું છે. પોતાની દીકરી મેજ ખોલ બંધ કરવામાં જે મજા પડતી હશે તેની કલ્પના માએ કરવા લાગી. માને એમ લાગ્યું જ નહીં કે આમાં એનું તોફાન બહુ મોટું ગણાય, એમાં કોઈ એવો ગુનો ગણાય. મેજનું આ નવું નવું કુતૂહલ પૂરું થયા પછી તો ચાને એવી ઉગાડવાસ છોડી પણ દીધી હતી. પણ શિક્ષિકાને એવું કશું કહ્યું નહીં. તેમણે માત્ર એટલું જ કહ્યું, હું તેને સમજાવીશ. શિક્ષિકાનો અવાજ હવે એકદમ તીખો થઈ ગયો. અરે આટલું જ હોત તો મેં કદાચ તેને જવા દીધી હોત. એ સહેજ આગળ ઝૂકી અને માં જરા ડરથી પાછળ ખસી. તમારી દીકરી જ્યારે મેજ ખખડાવતી નથી હોતી ને ત્યારે એ વળી આખો વખત બસ ઊભી જ રહે છે. ઊભી રહે છે? ક્યાં ઊભી રહે છે? માતાએ આશ્ચર્યથી પૂછ્યું. બારી આગળ, શિક્ષિકાએ વાત કાપતા કહ્યું. શા માટે એ બારી આગળ કેમ ઊભી રહે છે? માને મૂંઝવણ થયું. એટલા માટે કે ત્યાં ઊભી રહીને તે રસ્તે જતા સ્ટ્રીટ મ્યુઝિશિયનોને બોલાવી શકે, લગભગ ચીસ પાડીને શિક્ષિકાએ કહ્યું. શિક્ષિકાએ જે કહ્યું તેનો સાર એટલો હતો કે કલાકે તો ચાંદ મેજ પછાડે છે, પછી વળી ઉઠીને પાછી બારીએ જાય અને બહાર જોયા કરે. શિક્ષિકાને થાય કે જો એ શાંતિ રાખતી હોય તો છોને ઊભી રહેતી, પણ એ એકદમ બૂમ પાડે છે. રસ્તે ફરતા ચમકતા કપડાવાળા ગાવાવાળાઓની ટોળી બોલાવે છે. તો ચાંદ માટે આનંદની બાબત, પણ શિક્ષિકા માટે ત્રાસની બાબત. કહેવાય છે ને કે બાળક એ શિક્ષક માટે તેનું બાળક ન બને ત્યાર સુધી શિક્ષક તેને સાચવી ન શકે. અહીંયા આગળ શું થાય છે તો ચાંદ સાથે? તો ચાંદની કઈ કઈ મસ્તીઓની ફરિયાદ તેની શિક્ષક કરે છે, અને શું આ મસ્તી એ રિયલમાં મસ્તી છે કે તો ચાંદનો એક કુતૂહલ? એક નાનું બાળક એ દરેક વસ્તુને કેવી રીતે આશ્ચર્યથી જાણવા માગે છે. આ દરેક વાતની આગળ આપણે સ્પષ્ટ ચર્ચા કરીશું આ પુસ્તકમાં. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

કે ભય તળિયે આવેલ એ વર્ગખંડની બારી બરાબર રસ્તામાં પડતી હતી. બારીને રસ્તા વચ્ચે અલબત્ત ફૂલ છોડની નાનકડી વાડ તો હતી, પણ રસ્તે જતા કોઈ પણ સાથે બારીમાં ઊભે ઊભા વાત થઈ શકાતી તેમ હતું. તો ચાંદ બોલાવે એટલે પેલા ગાવાવાળા બારી આવી જાય અને વર્ગ તરફ ફરીને જાહેર કરે, પેલા આવી ગયા છે. એટલે બધા જ બાળકો ઉઠીને ફટાફટ બારીએ આવી જાય અને ટોળે વળી અને શોર મચાવે. આપણે વાત કરી રહ્યા છીએ તે સુકો લિખિત તોતો ચાંદની, કે જેમાં તે પોતાના બાળપણના સંસ્મરણોને વાગોળે છે, જેનું ગુજરાતીમાં અનુવાદ કર્યું છે રમણલાલે, અને તમે તેને સાંભળી રહ્યા છો મારા એટલે કે પ્રિયંકાના અવાજમાં. કંઈક બજાવો ને, તોતો ચાંદ ગાયકોને કહેવા લાગે. અને સ્કૂલના રસ્તેથી આમ તો ચૂપચાપ પસાર થતી એ ટોળી શરણાઈ ઢોલ ગંઠ વગાડવાની શરૂઆત કરે. બિચારી શિક્ષિકા તો બધો તમાશો ક્યારે પૂરો થાય એની રાહ જોયા સિવાય કોઈ રસ્તો જ ન રહે. જ્યારે આવો સંગીત કાર્યક્રમ પૂરો થાય તે પેલા ગાવાવાળા ચાલ્યા જાય ત્યારે બધા જ બાળકો પોતપોતાની જગ્યાએ બેસી જાય, પણ તોતો ચાંદ તો એ બારી આગળ જ ઊભી રહે. શિક્ષિકા પૂછે, કેમ હજુ ત્યાં ઊભી છે? ત્યારે તોતો ચાંદ ગંભીર જ બનીને જવાબ આપે, કદાચ હજી કોઈ બીજી ટોળી આવી જાય તો, એ લોકો આવીને ચાલે જાય અને આપણું ધ્યાન ન હોય તો કેટલું ખરાબ લાગે. આ બધું કહેતા કહેતા શિક્ષિકા ખૂબ જ લાગણીવશ થઈ ગઈ. તમને ખ્યાલ આવ્યો આવા ઉદમતા કેવી મુશ્કેલીઓ થાય છે? માના મનમાં આ શિક્ષિકા માટે સહાનુભૂતિ જાગવા લાગી.

ત્યાં તો વળી એ તીખા અવાજથી બોલી, અરે એથીય વધુ તો માં એકદમ ડખાઈ ગઈ. એથીય વધુ બીજું શું કરે છે? શિક્ષિકાએ મોટા અવાજે કહ્યું, બીજું શું શું કરે છે એમ કહો. અરે એના બધા પરાક્રમો તો જો હું ગણી શકતી હોત તો તમને અહીંથી એને ઉઠાડવાની વાત જ ના કરી હોત. પોતાના ઉશ્કેરાટને ધીમો પાડતા શિક્ષિકાએ હવે માની આંખમાં આંખ પરોવીને કહ્યું, કાલે તો ચાંદ બારી પાસે આવીને ઊભી હતી. એ પેલા ગાવાવાળાની રાહ જોતી હતી એ સમજીને મેં ભણાવવાનું ચાલુ રાખ્યું. એકાએક તમારી દીકરીએ બૂમ પાડી, શું કરે છે? અને હું ઊભી હતી ત્યાંથી મને દેખાયું નહીં એટલે મને ખ્યાલ આવ્યો કે કોની સાથે વાત કરી એને ફરી બૂમ પાડી. એકદમ મારા ધ્યાનમાં આવ્યું, રસ્તામાં ઉભેલા કોઈની સાથે નહીં પણ ઉપર કોઈની સાથે વાત કરતી હતી. મને કુતૂહલ થયું, મેં કાન માંડ્યા પણ કોઈનો અવાજ ના આવ્યો. તમારી દીકરી વારંવાર પૂછ્યા કરતી હતી, શું કરે છે? ભણવાનું મુશ્કેલ થઈ ગયું છે. ખરેખર તો એ કોની સાથે વાત કરે છે એ જોવા માટે હું બારી પાસે ગઈ. બારીમાં ડોક્યું કરીને મેં જોયું, ત્યાં બારીની છત પર માળો બનાવતું પક્ષી હતું. તમારી દીકરી એની સાથે વાત કરતી હતી. હું બાળકોને જાણું છું એટલે એમ નથી કહેતી કે પંખીઓ સાથે વાત કરવામાં મૂર્ખામી છે, પણ છતાં મને લાગે છે વર્ડ ચાલતો હોય ત્યારે ચકલીને એમ પૂછવું કે તું શું કરે છે એ ઠીક નથી. સાંભળી રહ્યા છો કે તોતો ચંદમાં કેટલું ઉત્સાહ છે. એ નાની પક્ષીને પણ પોતાને મિત્ર સમજે છે, રસ્તામાં ચાલતા ગાવાવાળાને પણ મિત્ર.

સમજે છે, તેમાં ખચકાટ નથી અનુભવતી. પણ શાળાને તો આ મસ્તી લાગે છે. તો ચાંદની આ મસ્તી ક્યાં જઈને અટકશે? અને શું એની નવી શાળા એને આ મસ્તીઓ કરવા દેશે? સાંભળીશું આગળ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 માં એની ક્ષમા.

માં એને ક્ષમા માંગવા જતી હતી ત્યાં શિક્ષિકાએ આગળ કહેવા માંડ્યું, એક બીજો કિસ્સો બન્યો. ચિત્રકામના વર્ગમાં મેં બાળકોને જાપાનનો રાષ્ટ્રધ્વજ દોરવાનું કહ્યું. બાકીના સૌએ તો બરાબર કર્યું, પણ તમારી પુત્રીએ નૌસેનાનો ધ્વજ બનાવ્યો, કિરણોવાળો. ચાલો એ બનાવે એનો વાંધો નહીં. પણ વળી અચાનક ધ્વજની ચારે બાજુ ઝાલર ચીતરવા માંડી, યુવક દળોનો ઝંડા ઉપર હોય છે ને એવી. એણે એવો ઝંડો દોર્યો કે જે ક્યાંય ન જોયો, પણ એને શું કરવા જાય છે એ સમજાતું જ નથી. આખો કાગળ ચીતરી નાખ્યો અને પીળા રંગના કવર ચોક

બધા લીટા તાણેલા કે એણે જ્યારે કાગળ ખસેડી લીધો ત્યારે મેજ ઉપર તેના મોટા મોટા ધબ્બા પડી ગયા. ગમે તેટલું ઘસો તોય ન જાય. એટલું વળી નસીબ કે આ ઝાલર એને ત્રણ બાજુ દોરી હતી. આપણે સાંભળી રહ્યા છીએ તેત્સુકોની મસ્તી અને તેના કુતૂહલની વાત તોતો ચાંદ પુસ્તકમાં, કે જેનું ગુજરાતીમાં અનુવાદ કર્યો છે રમણલાલે. અને તમે સાંભળી રહ્યા છો પ્રિયંકાના અવાજમાં. ત્રણ બાજુ એટલે? માએ આશ્ચર્યથી પૂછ્યું. શિક્ષિકા હવે થાકી ગઈ તો પણ માની દયા ખાઈને એને ભલ માનસાઈથી કહ્યું, ચોથી બાજુએ એણે દંડો બનાવેલો એટલે ઝાલર ત્રણ બાજુ પર જ હતી. માએ નિસાસો મૂક્યો. હા સમજી, માત્ર ત્રણ બાજુએ જ. એટલે શિક્ષિકાએ ખૂબ જ ધીમે ધીમે એક શબ્દ ઉપર ભાર મૂકીને કહ્યું, પણ એ દંડાનો પણ મોટો ભાગ કાગળની બહાર સુધી ચિતરેલો, એના હજુ પણ ડાઘ મેજ ઉપર છે. પછી શિક્ષિકાએ ઊભી થઈ સાવ ધીમા અવાજે કહ્યું, હું એકલી પરેશાન નથી, આજુબાજુના વર્ગના શિક્ષકો પણ પરેશાન છે. માતાને થયું, હવે તો કંઈક વિચારી જ લેવું પડે, આ તો બીજા બાળકોને ખરેખર અન્યાય થાય છે. એને માટે બીજા કોઈ એવી નિશાળ શોધવી પડશે કે જ્યાં એની આ નાનકી ભરી બાબતો કોઈ સમજી શકે અને તેને શીખવી શકે. હવે એ લોકો એને એક નવી નિશાળ તરફ લઈ જઈ રહ્યા હતા. એ નિશાળ માને ઘણી તપાસ કર્યા પછી મળી હતી. શું થાય છે તોતોચાંદની આ નવી નિશાળમાં? કેવા હશે તેના શિક્ષકો? કેવા હશે તેના મિત્રો? શું ત્યાં કોઈ એના કુતૂહલને સમજી શકશે કે નહીં? સાંભળીશું આવતી વખતે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.